નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર

0: ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારા

તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે છેલ્લે ગીતાનો સૌથી અગત્યનો અને આખી ભગવદ્ ગીતાના સાર રૂપ એવો શ્લોક જોયો હતો. આપણે એ વખતે એ પણ જોયું હતું કે વિદ્વાનો આ શ્લોકના ચાર ચરણને ભગવદ્ ગીતાની ચતુસૂત્રી તરીકે પણ ઓળખાવે છે. આપણે બહુ વિગતપૂર્વક જોયું હતું અને એનો ટૂંક સાર મુખ્યત્વે એ જ હતો કે કર્મ કરવાનો મનુષ્યનો અધિકાર છે, પણ ફળનો અધિકાર મનુષ્યનો છે જ નહીં. માટે ફળની આશા રાખીને અથવા તો ફળને હેતુ રાખીને આ ફળ પ્રાપ્ત કરવા માટે થઈને આ કર્મ કરવું, એવી અપેક્ષા રાખીને કર્મ કરવા નહીં અને કર્મહીન પણ થવું નહીં, કર્મથી દૂર પણ ભાગવું નહીં. આ આખી વાતને ગીતાકાર બુદ્ધિયોગ અથવા તો જ્ઞાનયોગ તરીકે ઓળખાવે છે.

એ સ્પષ્ટપણે જાણે કે આદેશ કરે છે કે યોગસ્થ કુરુ કર્માણી, કર્મ કર. કેવી રીતે? યોગસ્થ, યોગની અંદર સ્થિર થઈને અને કર્મ કર. બહુ અઘરી વાત છે આમ તો. કર્મ કરવાનું અને કર્મની સાથે લેપાવું નહીં, કર્મ કરવાનું અને એટેચમેન્ટ નહીં, તો પછી એની અંદર રસ જ ના રહે. આપણે કરવાનું છે તો કર્યા કરીએ, એની સાથે આપણને કોઈ નિસ્બત જ ના હોય એવી પરિસ્થિતિ જો ખરેખર પેદા થાય તો એ કર્મમાં રસ ન રહે, અને કર્મમાં રસ ના રહે તો કર્મ પોતાની બધી કુશળતાઓ, પોતાની બધી શક્તિઓ, પોતાની બધી ક્ષમતાઓ સાથે એ કર્મ કરવાનું થાય નહીં. આવી કોઈક વિચિત્ર પરિસ્થિતિ પેદા થઈ જાય. છતાં ગીતાકાર આ જ વાત કહે છે અને આગળ કહેશે કે યોગ કર્મ સુ કૌશલમ. પણ અત્યારે સ્પષ્ટપણે જે આદેશ છે એ આદેશ કેવો છે? યોગસ્થ કુરુ કર્માણી, કર્મ કર, યોગની અંદર સ્થિર થઈને કર. યોગ એટલે કયો યોગ? બુદ્ધિ યોગ. આગળ આપણે ભક્તિ યોગ, કર્મયોગ એની વાત કરવાના છીએ. ગીતાકાર ક્રમે ક્રમે આગળ વધે છે, સંવાદ રૂપે આગળ વધે છે, માટે એની અંદરથી કુતૂહલજનક પ્રશ્નો ઊભા થાય એ અપેક્ષા પણ હોય. તો અહીંયા શું કહે છે? યોગસ્થ કુરુ કર્માણી, કર્મ કર, યોગમાં સ્થિર થઈને કર. કયો યોગ? જેના માટે બુદ્ધિ યોગ શબ્દ વાપર્યો છે અને હવે પછી વપરાવાનો છે. પણ આ કર્મ કરતી વખતે શબ્દ વાપર્યો સંગમ ત્યક્ત્વા, આસક્તિ છોડી દઈને, સંગ છોડી દઈને, વળગણ વિના, એટેચમેન્ટ સિવાય. કર્મ કરવાનું અને એની સાથે આપણું એટેચમેન્ટ નહીં કરવાનું. આપણે આપણી જાતને તટસ્થ બનાવી દેવાની અને કર્મ કરવાનું. અને આ તટસ્થ બનાવવાની રીત જે છે તે એ છે કે કર્મ કરવાનું છે, પછીથી મળવાનું ફળ એનો હેતુ ન બને એ રીતે કરવાનું છે. કર્મ કરવાનું, એમાં આસક્તિ નહીં રાખવાની. આસક્તિ નહીં રાખવાની એટલે એની સાથે જોડાયા સિવાય તો થાય જ નહીં ને. તો જોડાયા સિવાય ના થાય એ ક્યારે થાય? કે એનું જે ફળ મળનાર છે એ ફળને ધ્યાનમાં રાખીને નહીં કરવાનું, કર્મને ધ્યાનમાં રાખીને કરવાનું. અઘરું છે પણ તટસ્થ થઈને કામ કરવાનું થાય, કર્મ કરવાનું થાય, સંપૂર્ણપણે તટસ્થ થઈને કરવાનું થાય. હું કર્મ કરું છું ને હું એમાં નથી, આ એક વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિથી થાય ત્યારે એને એમ કહેવાય સંગમ ત્યક્ત્વા, એની અંદરની આસક્તિને છોડીને, એની સાથેના વળગણને છોડીને, એમાં લેપાયા સિવાય અને કર્મ કર્યા કરવાનું. મારે કરવાનું છે, મારી ફરજ છે, મારે કરવું છે, આ પ્રકારની ભાવના ઊભી કરવી. આ વાત ગીતાકાર વારંવાર આપણને કરવાના છે, એટલે મારે વારંવાર આની વાત જુદી જુદી રીતે બતાવવાની થશે. એટલે એ કહે છે કે આ ક્યારે શક્ય થાય? આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ કાં તો સફળ થશે અને કાં તો નિષ્ફળ થશે, કાં તો સિદ્ધિ મળશે અને કાં તો સિદ્ધિ નહીં મળે, કાં તો પ્રસિદ્ધિ મળશે કાં તો એનાથી ઊંધું કંઈક મળશે, અપ્રસિદ્ધિ મળશે. આ બંનેની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. સફળ થયા તોય ઠીક છે, નિષ્ફળ થયા તોય ઠીક છે. યત્ને કૃતે યદિ ન સિદ્ધયતિ કોત્ર દોષઃ. મારું કામ જે હતું તે કામ કરવાનું હતું. ફળ મળ્યું તોય ઠીક છે, ફળ મળ્યું ન મળ્યું તોય ઠીક છે. આ જે સમાનતા છે પરિણામોની અંદર, સિદ્ધિ અસિદ્ધિ એ બેની વચ્ચે સમાન બની જઈને, સિદ્ધિમાં આનંદ નહીં, અસિદ્ધિમાં દુઃખ નહીં. પરિસ્થિતિ મનની તાટસ્થ્યપૂર્વકની પરિસ્થિતિ પેદા થાય તો એ પરિસ્થિતિના માટે કયો શબ્દ વપરાય? સમત્વ. સમત્વ

કરતા થવું, આ વાત પણ બંને વિરોધાભાસી વસ્તુઓ આપણી સામે હંમેશા આવ્યા કરવાની છે. ઠંડુ ગરમ, સારું નરસું, ગમતું ન ગમતું, આવા દ્વંદ્વ આપણા જીવનમાં સતત ચાલતા રહે છે. અને એ બંને એ બધા પ્રકારના દ્વંદ્વોની અંદર સમાન ભાવે જીવતા શીખવું અઘરું છે. પણ જો આવડી ગયું તો એના માટે શબ્દ વાપરે છે ગીતાકાર, એને જ તો યોગ કહેવાય. સમત્વમ યોગ ઉચ્યતે. આ સમત્વ હોવું, આ સમત્વ હોવું એટલે કયામાં? અહીંયા તો આટલા પૂરતું કહ્યું કે જે કર્મ તમે કર્યું છે તે સમજણપૂર્વક કર્યું છે કે મારો અધિકાર કર્મમાં જ છે, એટલું સમજીને તમે કર્મ કર્યું છે. અને પછી એમાંથી કોઈ પણ કર્મ થાય તો એમાંથી ફળ પણ મળે અને નિષ્ફળતા પણ મળે, બંને મળે. આપણે ફળ મળે સારું તો રાજી થઈ જઈએ, નિષ્ફળતા મળે તો દુઃખી થઈ જઈએ. તો જ્યારે આપણને સફળતા મળીને રાજી થઈ ગયા અથવા નિષ્ફળતા મળી ત્યારે દુઃખી થઈ ગયા, તો આપણે એની સફળતા નિષ્ફળતાની અંદર સમાન નથી. સમાન હોવું, મારી પૂરેપૂરી ક્ષમતાથી મારે કામ કરવાનું છે, મેં કર્યું, બસ વાત પૂરી થઈ ગઈ. પછી એનું પરિણામ મળ્યું, સારું મળ્યું, ન મળ્યું, ખોટું મળ્યું, એની સાથે મારી કોઈ નિસ્બત જ નથી. આ નિસ્બતમાંથી મુક્ત થઈ જવું લાગે છે કે આ સહેલું છે, અઘરું છે. જ્યારે એ સમત્વ આપણા ચિત્તની અંદર આવી જાય, આખી વાત અર્જુનને સમજાવતી વખતે આ જ કહેવાની છે કે તું તો ભલા માણસ, ગણિતમાં પાપ ને પુણ્ય ને સારું ને નરસું ને મારું ને તમારું ને આ પ્રમાણે જ વિચારીને ચાલે છે, ત્યાં તારી ભૂલ છે. તું એમ માનીને ચાલે છે કે આ કર્મ કરીશ તો આમ થશે, ત્યાં તારી ભૂલ છે. તારી તો ફરજ જે છે એનું તારે પાલન કરવાનું છે અને વાત પૂરી થઈ જાય છે ત્યાં. એટલે અહીંયા કહ્યું કે સિદ્ધિ અસિદ્ધિ આ બંનેની વચ્ચે સમાનપણું જો આપણા ચિત્તમાં આવે તો આ સમાનપણાની ભાવનાને તો યોગ કહે છે. સમત્વમ યોગ ઉચ્યતે. આ સમત્વ શબ્દ બહુ જબરજસ્ત છે. આ તો અત્યારે તો બે દ્વંદુઓની વાત આવી, પણ બે દ્વંદુઓ સિવાય બાકીનામાં પણ તમે જશો તો થશે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ ત્રણેની અંદર સમાન થવું, વાત પિત્ત કફ. આયુર્વેદ એમ કહે છે કે વાત પિત્ત અને કફ જો સમાન હોય તો માણસ નિરોગી છે. આમાં સમાનતા ગઈ તો જે પરિસ્થિતિ ઊભી થઈ એને રોગ કહેવાય. એ જ રીતે જ્યાં સુધી સાંખ્ય દર્શન એમ કહેશે કે જ્યાં સુધી સત્વ રજસ તમસ આ ત્રણેય ગુણોની અંદર સમત્વ છે ત્યાં સુધી સંસાર અથવા તો સ્વર્ગ શરૂ જ નથી થતો. પછી બંધનની ક્યાં વાત આવી? તો આ સમત્વ શબ્દનો અનેક જગ્યાએ અનેક રીતે ઉપયોગ થયો છે, અને પોતાનું કહેવા માટે આ સમત્વનો દુરુપયોગ કરનારા લોકો પણ છે. કારણ કે એમ કે મારું કામ હતું, મારી ફરજ હતી, મેં પૂરું કર્યું, બસ ધેટ્સ ઓલ. હવે નિષ્ફળ થાય તો હું શું કરું? ગીતાકારે તો કહ્યું છે કે સમત્વ રાખવાનું. એક શિક્ષક છે, એનું કામ છે વિદ્યાર્થીઓને ભણાવવાનું. શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતો જાય અને ભણાવીને પછી એના બધા જ વિદ્યાર્થીઓ નપાસ થાય તો એ પાછો એમ કે ગીતાએ તો કહ્યું હતું કે મારું કામ તો કર્મનું છે, મારે પરિણામ સાથે કંઈ લેવા દેવા નથી. આવું તો ગીતાએ કહ્યું, માટે હું તો કંઈ ના કરું. આ બુદ્ધિયોગ કેવો, આને જ પ્રજ્ઞાવાદ કહેવાય.

પ્રજ્ઞાવાન ના કહેવાય, પ્રજ્ઞાવાદ બુદ્ધિવાદ. મારું કામ હતું, મેં પૂરું કર્યું, બસ. ગીતાકારે કહ્યું છે કે ફળ તરફ તો જોવાનું જ નહીં, મારા બધા વિદ્યાર્થીઓ સરસ રીતે પાસ થાય અને મારા બધા વિદ્યાર્થીઓ સારો વર્ગ લાવે એવી અપેક્ષાથી હું જો ભણાવતો હું તો. ગીતાએ તો કહ્યું કે ના ભાઈ, એવી અપેક્ષા રાખવાની નહીં. એટલે મારું કામ શું, વર્ગમાં જવાનું, 40 મિનિટ ઉભા રહેવાનું, જે કંઈ બોલવાનું હોય બોલી નાખવાનું, પાછા આવવાનું, પછી કહેવાનું કે મેં મારું કર્મ કરી લીધું. આવો આવો ઉપદેશ ગીતાકારનો છે જ નહીં. કારણ કે જ્યારે કર્મ કરે છે ભાઈ, ત્યારે તમારી પૂરેપૂરી ક્ષમતાપૂર્વક કર્મમાં સંપૂર્ણપણે ઇન્વોલ્વ થઈને અને એટેચમેન્ટ સિવાય. આ બે શબ્દો જબરજસ્ત છે, સમજવા જેવા છે. ઇન્વોલ્વમેન્ટ કરવું ને એટેચમેન્ટ નહીં, એની સાથે સંબદ્ધ થવું અને સંબદ્ધ થયા પછી એની સાથે વળગણ ના રાખવું. એટલે આપણે ત્યાં એક સરસ શબ્દ બીજો વપરાય છે અને બધા સમજે છે, એવો છે, જલ કમલ વત. પાણીની અંદર કમળ હોય, પાણીની વચ્ચે છે, ચારે બાજુ પાણી છે, અને છતાં કમળને આમ ઉપાડો એટલે આમ કંકર્યો એટલે પાણીનું એક ટીપું એને ચોંટ્યું ના હોય. આ ચોંટે નહીં અને છતાં એની સાથે હોય એવી પરિસ્થિતિ. એટલે સમત્વ એટલે ક્ષમતાથી કામ ન કરવું અને ભવિષ્ય જે થવાનું હોય થાય, મારે શું લેવા દેવા, એ પ્રમાણેના નકારાત્મક વિચારોથી કર્મ કરવું એવી અપેક્ષા તો છે જ નહીં. અહીંયા કર્મ કરવાનું પૂરેપૂરી ક્ષમતાથી કરવાનું, પણ ફળ માટે નહીં કરવાનું, કર્મ માટે કર્મ કરવાનું. આ કર્મ કરવાનું છે માટે કરવાનું, અને તો પછી સિદ્ધિ અને અસિદ્ધિ એ બેની વચ્ચે સમાનતા આવશે. પછી સિદ્ધિ વખતે રાજી થવાનું ને અને એની અસિદ્ધિ વખતે નારાજી લાવવાની એ પ્રકારની પરિસ્થિતિ પેદા ન થાય તો તમે યોગી. સમત્વમ યોગ ઉચ્યતે. યોગની જુદી જુદી એક એક વાક્યની વ્યાખ્યાઓ ગીતાની અંદર આપણને અનેક જગ્યાએ જુદી જુદી જોવા મળશે. આજને આજ કદાચ બીજી ફરી એક વખત વાત થશે અને બધાને એક સાથે સમજવી મુશ્કેલ પણ છે. ભેગું કરશું ત્યારે સમજાશે, પણ અત્યાર પૂરતી આ વાત છે કે કર્મ કરતી વખતે પોતાની સર્વક્ષમતાઓ પૂર્વક કરવાની અને યોગસ્થ કુરુ કર્માણી એમ કહ્યું અને સંગમ ત્યક્ત્વા એની સાથેની આસક્તિને છોડીને સિદ્ધિ અસિદ્ધિ બંનેની વચ્ચે સમાન બની જઈને ચિત્તની સમાનતાને કેળવીને અને પછી કરવું તો તમે યોગ કર્યો એમ કહેવાશે. સમત્વમ યોગ ઉચ્યતે. એટલે હવે બે પ્રકારના કર્મ થયા. એક એવું થયું કે મારે અમુક ફળની પ્રાપ્તિ માટે અમુક કર્મ કરવું છે. દશરથ રાજાને પુત્રો નતા તો દશરથ રાજાએ પુરોહિતને બોલાવીને પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ કર્યો અને પુત્ર પ્રાપ્ત થયો. રામ જેવો ઉત્તમ પુત્ર પ્રાપ્ત થયો. પણ યજ્ઞ કરતી વખતે અપેક્ષા શું હતી? પુત્ર કામેષ્ટિ, પુત્ર મેળવવા માટે થઈને યજ્ઞ કર્મ કર્યું. તો યજ્ઞ કર્મ કર્યું એ શેના માટે કર્યું? એક ચોક્કસ અપેક્ષાને માટે કર્યું, એક ચોક્કસ સિદ્ધિને માટે કર્યું. મારે આ મેળવવું છે માટે હું આમ કરું છું, મારે સ્ટેશન જવું છે માટે હું ચાલું છું. તો મારું ગંતવ્ય સ્ટેશન, ચાલવું એ મારું કર્મ નથી. આ બે વસ્તુઓ વચ્ચેનો ભેદ અહીંયા સમજવા જેવો છે. એક કર્મ કેવું થયું કે જે કર્મની અંદર ચોક્કસપણે આપણે કોઈ અર્થની અપેક્ષા રાખીને કરીએ છીએ.

રાખીને કરીએ છીએ, ઈચ્છા રાખીને કરીએ છીએ. હમણાં હમણાં બહુ થાય છે, વરસાદ ના આવતો હોય એટલે લોકો પછી વરસાદ માટેના યજ્ઞો કરે, દુકાળ પડ્યો હોય તો લોકોને ખવડાવવા માટે થઈને અનાજ એકઠું કરવાનો પણ એક યજ્ઞ કરે છે, કરે છે યજ્ઞ. વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય એટલા માટે થઈને એમને પરીક્ષાની તાલીમ આપવાનું કર્મ કરે છે. હેતુ વિદ્યાર્થીને જ્ઞાન પ્રાપ્ત થાય એ નહીં, હેતુ વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય. આ આ આ બે વચ્ચેનો જે તફાવત છે એ તફાવત એટલા માટે હું ઉદાહરણો આપું છું કે ગીતા એ ગઈકાલનો આજથી 5000 વર્ષ પહેલાનો ગ્રંથ હતો, તો આજે એને કંઈ લેવા દેવા જ નથી માણસના જીવન સાથે, એવું નથી. આ બધા દાખલા આપણા જીવનના દાખલાઓ છે, આપણી સામેના દાખલાઓ છે. આપણે વિનિમયો જ કરતા હોઈએ છીએ કે મને તમે આપો આટલું તો હું તમારું આટલું કરીશ. આજે વિનિમયો છે, એ વિનિમયો કરવાને કારણે આપણે એ કર્મની સાથે આપણી જાતને જોડતા જઈએ છીએ, તેથી બંધાતા જઈએ છીએ. હું તમારું આટલું કામ કરી આપીશ, તમે મને આટલા પૈસા આપો, ને જો કામ ના કરી શક્યા તો પછી પેલો મારવા આવશે, એ નક્કી છે. નિરપેક્ષ ભાવે થવું, કર્તવ્ય ભાવનાથી થવું એ એક, અને સાપેક્ષ ભાવનાથી કરવું એ બે. એટલે આજે અત્યાર સુધી બુદ્ધિયોગની વાત કરી, એ બુદ્ધિયોગથી વિપરીત અવર કર્મ જે છે એ કરનારા લોકો પણ છે, નથી એમ નહીં આજ સુધી. એટલે એ જ સમયમાં જ્યારે ભગવાન કૃષ્ણ પોતે ઉપસ્થિત હતા ત્યારે પણ, એટલે અહીંયા તો સીધી આપણે મહાભારત યુદ્ધની ગીતાની વાત કરીએ તો થાય કે યુદ્ધ શા માટે કરવું છે, કે યુધિષ્ઠિર રાજા થાય માટે, વાત પૂરી થઈ ગઈ, ગીતા ગઈ. એટલે કૃષ્ણ સમજાવે છે કે તું યુધિષ્ઠિર રાજા થાય એ માટે થઈને આ કર્મ કરતો નથી, ભાઈ તારી ફરજ શા માટે તું આ કર્મ કરે. આપણે આગળના અધ્યાયોમાં જોયું હતું કે આવી પરિસ્થિતિઓ અર્જુનની સામે પહેલા પણ પેદા થઈ છે. તો અહીંયા કહે છે કે દુરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય. આ બુદ્ધિયોગ જે કયો ઉપર, બુદ્ધિયોગ કે જ્ઞાન યોગ કે જે શબ્દ આપણે વાપરીએ, કારણ કે સમત્વમ યોગ ઉચ્યતે કહ્યું એટલે આપણે એને નામ આપવું હોય તો આવું આપવું પડે. આ બુદ્ધિયોગ છે. એટલે બે પ્રકારના કર્મ થાય, એક બુદ્ધિયોગથી કરાયેલું કર્મ અને એક સાપેક્ષ ભાવે કરાયેલું કર્મ. તો અવરમ એટલે બીજું, બુદ્ધિયોગથી જુદું એવું એક કર્મ છે. બેમાંથી શું કરવું, આ પ્રશ્ન થાય કે બે પ્રકારના કર્મો છે, કર્મ એક જ છે પણ બે પ્રકારનું થઈ ગયું. કયા બે પ્રકારનું થયું? એક હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું કર્મ, પરિણામને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું કર્મ, ફળને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું કર્મ, અને બીજું ફરજ છે માટે કરવામાં આવતું કર્મ. તો એક બુદ્ધિયોગથી થતું કર્મ અને એક અપેક્ષાપૂર્વક થતું કર્મ, આ બે કર્મની બે રીતે થતા, એ ભલે એકનું એક પણ બે રીતે થતા કર્મની જે વખતે વાત આવીને ઊભી રહે ત્યારે અર્જુન તું પેલું બુદ્ધિયોગથી કરવાની વાત છે એને શરણે જજે. બૌદ્ધૌ શરણમન્વિચ્છ. આજે બુદ્ધિયોગ છે એ પ્રમાણે કામ કરે, જો સરસ શબ્દ વાપર્યો, બુદ્ધિ પ્રમાણે કામ કરે એમ નહીં, એને શરણે જા. શરણે જનારને પછી બીજો કોઈ વિચાર કરવાનો જ હોતો નથી. હું તમારે શરણે છું, અમે એક વખત આપણે કહી દીધું, પછી શરણમાં લેનાર જે કરવું હોય કરે. માતાજીની ભક્તિ કરનારા કહે છે તારે જે કરવું હોય કર ભાઈ, હું તો તારે શરણે આવીને બેસી ગયો. શરણે જા આ પ્રમાણે કર એમ કરવાની અંદર તો અહંકાર રહે, પણ શરણે જાય એટલે એનો સંપૂર્ણ અહંકાર
गयो।

હું છું, હું કરું છું, આ પ્રકારનો અહંકાર ત્યારે જ છૂટે કે જ્યારે એને શરણે જાય. કોને શરણે જવાનું? પેલા બુદ્ધિ યોગને શરણે જવાનું, જ્ઞાન યોગને શરણે જવાનું, સાંખ્ય યોગને શરણે જવાનું,

0: કારણ કે જવાનું એની સાથે સરસ મજાનો શબ્દ વાપર્યો કે એ માર્ગે જવાનું જ નહીં, એ માર્ગને શરણે જતા રહેવાનું. બુદ્ધૌ શરણમ અન્વેચ્છ. આજે બુદ્ધિયોગ કયો મેં તને સમજવાનો, એને તું શરણે જા, બસ એને તારું જે કરવું હશે એ કરશે. એવી જો તારા મનની અંદર ભાવના પેદા થઈ ગઈ તો પછી આપણું આપણે કશું વિચારવાનું રહેતું નથી, આપણે કર્મ કર્યા કરવાનું છે. કારણ કે કર્મના શરણે છીએ. બાકી બીજા માર્ગે જઈશ તો તારું શું થશે એની કોઈ ગેરંટી નથી. બુદ્ધૌ શરણમ અન્વેચ્છ. બુદ્ધિ યોગ એને શરણે તું જા. બાકીનું જે કર્મ છે એના માટે સરસ શબ્દ વાપર્યો, કૃપણાહ ફલ હેતવઃ. ફળને હેતુ રાખીને જે લોકો કર્મ કરે છે એ તો કૃપણ છે, બિચારા છે. કારણ એક વિદ્યાર્થી મહેનત કરે છે પરીક્ષામાં પાસ થવા માટે, સરસ માર્ક લાવવા છે, એને અપેક્ષા છે કે 90% માર્ક લવાય એટલો મારે પ્રયત્ન કરવો છે. એટલો પ્રયત્ન કરે છે, એ કર્મ કરે છે. પણ કર્મ કરે છે એ વખતે એને પેલું વાંચવું છે ને મારે જ્ઞાન મેળવવું છે ને એ બધી વાત એના મગજમાં નથી. એના મગજમાં છે આની અંદરથી મને કેટલા પરિણામ, કેટલા ટકા મળશે. અને એટલે જો 90%ની અપેક્ષા રાખી હોય ને 92% મળ્યા તો ખુશખુશાલ. અને 90%ને બદલે 90, એમાં 1% ઓછો પડ્યો, 89% થયા તો દુખી દુખી. અથવા અપેક્ષા રાખી છે કે જો 90% આવી જશે તો મને મેડિકલમાં એડમિશન મળી જશે. કોઈ કારણસર બીજાઓને પણ 90%થી વધારે આવી ગયા, તમારા 90% આવી ગયા, તમે ખુશ થઈ ગયા કે વાહ આપણે જેટલી અપેક્ષા રાખી હતી એટલા માર્ક આવી ગયા. પણ પછી મેડિકલમાં પ્રવેશની વાત આવી ત્યારે 90% વધારે વાળા ઘણા હતા, તમારો નંબર ના પણ લાગ્યો તો ફરી પાછું દુઃખ. આ સુખ દુઃખની ગતિ ચાલ્યા જ કરશે. એનો તો અંત જ નથી. એટલે જો સુખ થયું હશે તો પણ એ ટકવાનું નથી, દુઃખ થયું હશે તો પણ ટકવાનું નથી. એટલા માટે કૃપણાહ ફલ હેતવઃ. ફળને હેતુ તરીકે સ્થાપીને જે લોકો કંઈ પણ કર્મ કરે છે એ તો કૃપણ છે, બિચારા છે. એમની દયા ખાવી જોઈએ. એમનું શું થશે ભગવાન જાણે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એવા સ્ત્રીને મળીએ કે જે ફિઝિયોથેરાપિસ્ટ અને ફિટનેસ એક્સપર્ટ અને મેરેથોન રનર અને સાયકલિસ્ટ આવા અનેક મલ્ટી ટેલેન્ટેડ વુમન તરીકે ઓળખાતા સ્મિતાબેન મેહુલભાઈ મોઢ, એટલે કે ડોક્ટર સ્મિતાજી. આજે આપણે મળીને મને એવું લાગ્યું કે આટલી 42 ની ઉંમરમાં પણ આપ ફિટનેસ એક્સપર્ટ અને ફિટનેસ તરીકે જાળવી રાખ્યું છે આપનું જે બોડી. તો આ પ્રમાણે મને એવો વિચાર આવે કે આપે આપની લાઈફમાં અનેક રીતે રનિંગ અને સાયકલિંગમાં પણ આપ ઘણા બધા એક્સપર્ટ છો, તો હું એ પૂછવા માંગુ છું કે સુપર એથ્લેટ તરીકેની ચેલેન્જમાં આપને કઈ રીતે પ્રેરણા મળી આની અંદર જોડાવા માટેની?
2: સુપર એથ્લેટ ચેલેન્જની પ્રેરણા મને અમદાવાદમાં જ અમારું એક અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ ગ્રુપ હતું, એમાં એક રનર છે, એણે અમને આ ચેલેન્જ વિશે વાત કરી અને મને અને મારા હસબન્ડને આ ચેલેન્જ લેવા વિશે કહ્યું અને અમે બંને ઓનલાઈન આ ચેલેન્જ લીધી અને એમાં મેં આખા વર્ષમાં 1500 કિલોમીટર રનિંગ અને 700 કિલોમીટર સાયકલિંગ કર્યું અને એમાં જે પોઈન્ટ એચિવ કરવાના હતા 800 પોઈન્ટ્સ, તો મેં 800 થી પણ વધારે પોઈન્ટ્સ એચિવ કર્યા અને સુપર એથ્લેટ ચેલેન્જ કમ્પ્લીટ કરી.
1: આ બધા એચિવ જ્યારે કર્યા તમે ત્યારે આપની ઉંમર કેટલી હતી?
2: આ મેં લાસ્ટ યર 2019માં, એટલે 41 યર.
1: તો આટલી ઉંમરે આટલી બધી એનર્જી અને આ બધું ક્યાંથી આપના અંદર આવે છે?
2: એનર્જીમાં તો એવું છે કે તમે એકવાર ડિસાઈડ કરી દો કે મારે દોડવું છે કે મારે સાયકલ ચલાવવી છે તો બસ પછી તમે એની પાછળ લાગી જાઓ. તો મારે ફૂલ મેરેથોન પણ દોડવી હતી તો એમાં મેં જીમ ચાલુ કર્યું કે આખું વર્ષ બરાબર જીમ કર્યું, તો એમાં તમારા બેક મસલ્સ, કોર મસલ્સ, લેગ મસલ્સ, અપર બોડી, તો એ બધું પણ મેં ફિટ કર્યું અને માઇન્ડ પણ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ, જે મેં યોગા દ્વારા માઇન્ડ ફિટનેસ માટે પણ મેં બધા યોગા ક્લાસ પણ એટેન્ડ કરેલા. પ્લસ 42 દોડવા માટે બીજું એક ઇન્સ્પિરેશન એ હતું કે મારા સને મને એવું કહ્યું કે મમ્મી તારા 42 યર્સ પૂરા થાય છે 23rd November 2019, ત્યારે મને 42 યર્સ પૂરા થતા હતા. તો મારા સન કે તારી પાસે એક જ વર્ષ છે મમ્મી, તારે 42 કિલોમીટર તારી એજ જેટલું દોડવું હોય, તો બસ એને મને કહ્યું અને મેં હા બરાબર છે, એટલે મેં એના માટે મહેનત ચાલુ કરી અને 42 કિલોમીટર ફૂલ મેરેથોન દોડી અને 100 ડેઝ રનિંગ ચેલેન્જ પણ મેં એટલે જ કર્યું કે રોજ દોડવાની

0: પ્રેક્ટિસ થાય તો 42 કિલોમીટર હું આરામથી કરી શકું. હવે 42 કિલોમીટર દોડવાનું હોય તો અર્લી મોર્નિંગ ચાલુ તો થઈ જાય રેસ, કે સપોઝ 5 o'clock તમારી રેસ ચાલુ થઈ ગઈ, પણ તમને 5-5.5 કલાક તો થાય છે ફૂલ મેરેથોન દોડતા, તો તમારે તડકામાં પણ દોડવાની પ્રેક્ટિસ હોવી જોઈએ. એટલે 100 ડેઝ રનિંગ ચેલેન્જમાં એ બધો બેનિફિટ્સ મળ્યો મને, કે અર્લી મોર્નિંગ દોડવાની ટેવ પડી 8 વાગે 9 વાગે, તો તડકામાં પણ અમે દોડવાની પ્રેક્ટિસ કરી. વરસાદ પડતો તો પણ દોડ્યા, અને તડકામાં પણ દોડ્યા, હ્યુમિડ વેધરમાં પણ દોડ્યા.
1: શું વાત છે, એટલે અમારી વાત પરથી એ ચોક્કસ કે કોઈ પણ સિઝન હોય, કોઈ પણ વાતાવરણ હોય, પણ જો લક્ષ આપણી અંદર મક્કમ હોય તો ગમે તે થાય અને ગમે તે કરી શકીએ. સાચી વાત છે. રનઅપની સાથે સાયકલિંગનો વિચાર કઈ રીતે આવે?
0: એટલે રનિંગ કરતા કરતા મને એવું થયું કે કોઈ ક્રોસ એક્ટિવિટી પણ કરવી જોઈએ. અને મારા હસબન્ડ અને મારો સન, એ લોકો તો બહુ પહેલેથી સાયકલિંગ કરતા જ હતા, કે ડીસાથી બાલારામ જવાનું, ડીસાથી દાંતીવાડા જવાનું, ડીસાથી અંબાજી. અને એ વખતે મારો રોલ એવો રહેતો હતો કે હું થોડોક ટાઈમ થાય પછી કાર લઈને નીકળું, એ લોકો સાથે ફોટા પડાવું અને પછી સાયકલ અને બંનેને લઈને પાછા આવું. તો પછીથી મેં ધીમે મેં પણ જોઈન કરી દીધું સાયકલિંગને. હવે અમે ત્રણેય જણા સાથે સાયકલિંગ કરીએ છીએ.
1: આપે સ્કાય ડાઇવિંગ પણ કરેલું છે, તો 3 વાર કર્યું છે આઈ થિંક. તો એમાં પહેલી વાર જ્યારે તમે સ્કાય ડાઇવિંગ કરી ત્યારે કેવો અનુભવ રહ્યો આપને?
0: સ્કાય ડાઇવિંગ પહેલી વાર મેં કર્યું 2012માં, ત્યારે અમે ન્યુઝીલેન્ડ ટૂર પર ગયા હતા. ન્યુઝીલેન્ડ ટૂર પર ગયા તો એ વખતે મને ખબર પડી કે ત્યાં આવી રીતે એડવેન્ચર થાય છે સ્કાય ડાઇવિંગ. અને તો જિંદગી ના મિલેગી દોબારા એ જ વર્ષમાં રિલીઝ થયેલું, અને એ ઋતિક રોશન અને એ બધા જે સ્કાય ડાઇવિંગ કરે છે તો એ જોઈને મેં નક્કી કર્યું હતું કે મને લાઈફમાં ચાન્સ મળશે તો મારે પણ સ્કાય ડાઇવિંગ કરવું છે. તે ચાન્સ મને ન્યુઝીલેન્ડમાં મળી ગયો. અને એમ પણ હતું કે પ્લેનમાંથી જમ્પ મારીએ તો ત્યારે તમને કેટલી બીક લાગે છે, તો એ કેવી બીક લાગે છે એ પણ મારે જોવું હતું. અને એમ કે છે ને કે ડર કે આગે જીતે, તો એમ કરીને મેં 10,000 ફીટથી સ્કાય ડાઇવિંગ કરી દીધું.
1: ત્યારે થોડુંક તો બીક લાગી હશે ને?
0: હા, જ્યારે જમ્પ મારવાનો હતો ત્યારે બીક લાગે 1 સેકન્ડ તમને, પણ એ લોકો જે એટલું સરસ રીતે તમને એક્સપ્લેન કરે છે કે બનાના પોઝિશન લેવાની, અને પહેલા 35 સેકન્ડ ફ્રી ફોલ હોય છે અને પછીથી પેરાસૂટ ખુલે, એટલે ફ્રી ફોલમાં તમે લાઈક બર્ડ આકાશમાં ઉડતું હોય એ રીતે ફ્રી ફ્લાય કરતો એ રીતે એન્જોય કરો છો, અને પછી પેરાસૂટથી તમે નીચે આવો છો, એટલે ટોટલ પ્રોસેસમાં 4-5 મિનિટનો ટાઈમ થાય.
1: આપ ફિઝિયોથેરાપિસ્ટ પણ છો, તો એની પ્રેક્ટિસ પણ સાઈડમાં ચાલુ છે ને? તો એવા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર તરીકે આપે આટલું બધું જ્યારે અચીવ કર્યું છે, ઘણા બધા એવોર્ડ્સ પણ આપને મળ્યા છે ને, તો સાયકલિંગ અને રનરઅપમાં કેટલા એવોર્ડ્સ આપને મળ્યા છે?
0: એટલે સાયકલિંગમાં એકવાર હું 3rd પોઝિશન પર આવી હતી, ત્યારે મેં 50 કિલોમીટર્સ 2 hours and 10 minutes કમ્પ્લીટ કરેલા. અને રનિંગમાં હાફ મેરેથોન જે 21 કિલોમીટરની હોય છે, જે હમણાં જ SBI ગ્રીન મેરેથોન અમદાવાદ February 2020 થઈ, એમાં મેં 2 કલાક અને 23 મિનિટમાં હાફ મેરેથોન પૂરી કરી. તો એ વખતે મને 1st રેન્ક આવ્યો મારો.
1: સરસ.
0: અને બીજી એકવાર રિવરફ્રન્ટ ઉપર 10 કિલોમીટર રેસ હતી, આઈસેક ઇન્ટરનેશનલ રન, તો એમાં મારો 2nd રેન્ક આવ્યો હતો, જે મેં 64 મિનિટમાં પૂરી કરી.
1: અત્યારે ડોક્ટર સ્મિતાજીની સાથે ડોક્ટર મેહુલ સર પણ છે, જેઓ ઓર્થોપેડિક સર્જન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ એક્સપર્ટ છે. તો સર આપને હું એ પૂછીશ કે સ્મિતાબેનની જે એચિવ છે એનાથી આપને કેટલો આનંદ થાય છે?
2: કોઈ પણ પત્ની બેટર ઓફ એ તમારી સાથે જોડાય અને એવોર્ડ્સ પણ મેળવે, તો એનાથી વધારે આનંદ પતિ માટે અને બાળકો માટે તો એનાથી વધારે કોઈ આનંદ જ ન હોઈ શકે. એટલે પહેલેથી હું અને મારો સન રનિંગ અને સાયકલિંગ કરતા હતા, ત્યારે પણ અમે કહેતા કે તું સ્ટાર્ટ કર, અને પછી એક દિવસ એને અંતસ્ફૂર્ણા થઈ કે ના હવે આ બેનને પાછળ પાડી દેવા છે, અને પાડી દીધા પાછળ અમને.
1: સરસ. સર ઘણી વખત એવી માન્યતા લોકોની હોય છે કે દોડવાથી પગના જોઈન્ટને આ બધામાં તકલીફ થતી હોય છે, તમે એક ઓર્થોપેડિક સર્જન છો ને આપના ઘરમાં રનિંગ અપ એટલે તો કોઈ નવાઈની વાત નથી, તો એવા લોકો માટે આપ શું કહેશો કે ઘણા લોકોની દોડવાની ઈચ્છા હોય છે પણ દોડી નથી શકતા, એટલે એના માટે શું રીઝન હોઈ શકે?
2: એક તો ઓર્થોપેડિક સર્જન તરીકે પહેલી વાત તો એ કહીશ કે જે એક ભ્રામક માન્યતા મિથ્સ છે સૌથી મોટી રનિંગ વિશે, કે દોડવાથી સાંધા ઘસાઈ જશે, એ ખોટી માન્યતા છે. વિશ્વમાં અત્યાર સુધી કોઈ પણ લોંગ ડિસ્ટન્સ રનર કે મેરેથોન રનરને હજી સુધી સાંધાનું રિપ્લેસમેન્ટ ઓપરેશન આવ્યું નથી. અને ના દોડવાના અસંખ્ય બહાના હોઈ શકે, પણ ઘસાઈ જશે એવી બીકથી દોડવું ના જોઈએ એ તો બહુ જ ખોટી વાત છે. કારણ કે હું પોતે છેલ્લા 10 વર્ષથી નિયમિત રનિંગ કરું છું, અઠવાડિયામાં 3 દિવસ, અને ગયા વર્ષે મેં પણ 1500-1600 કિલોમીટર રનિંગ કરી, જે હાઈએસ્ટ હતી અત્યાર સુધીની. પણ દરેક રમતના અમુક નિયમો હોય છે, અમુક

0: પ્રેક્ટિસ હોય છે, અમુક જે સિદ્ધાંતો હોય છે એનું પાલન કરો તમે. તમારો ડાયટ બરોબર રાખો, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ બરોબર કરો દોડ્યા પહેલા દોડ્યા પછી, અને તમારી લિમિટમાં તમે તમારી પ્રક્રિયાઓ કરો દોડવાની કે કોઈ પણ સ્પોર્ટ્સની, તો તમે ઇન્જર્ડ થવાની શક્યતા નહીવત હોય છે. એટલે બધાને હું કહીશ કે શરૂઆત તો ટીપે ટીપે જ સરોવર ભરાય. એટલે તમે વોક કરો તો એ કંઈ પહેલા દિવસે 50 કિલોમીટર વોક નથી કરી શકતા, એમ રનિંગ કરો તો પહેલા દિવસે તમે 1 કિલોમીટર, 1.5 કિલોમીટર, 500 મીટર, 100 મીટર ઇવન રનિંગ કરો તો સ્ટાર્ટ કરવા માટે તો 100 મીટર બી ઓછું નથી. અને ધીરે ધીરે તમે લાગેલા રહેશો તો 100-200 દિવસે 5-6 મહિને 2-3 કિલોમીટર, 5 કિલોમીટર આરામથી પહોંચી શકો.
1: પિતાજી, આપ દિવસ દરમિયાન કેટલું રનિંગ કરો છો?
2: દિવસ દરમિયાન એટલે એમાં એવું હોય છે કે અઠવાડિયામાં 3 વાર દોડવાની પ્રેક્ટિસ કરીએ છીએ એમ અત્યારે. તો એમાં મેઇનલી અમે ટ્યુઝડે, થર્સડે અને સન્ડે રન કરીએ છીએ. તો ટ્યુઝડે 6 કિલોમીટર ઓર 5 કિલોમીટર, અને થર્સડે પણ અમે 6-8 કિલોમીટર રન કરીએ, અને સન્ડે લોંગ ડિસ્ટન્સ રન હોય અમારું કે 10 કિલોમીટર, 15 કિલોમીટર, કે પછી મૂડ આવે તો વધારે 21-22. તો દોડતા દોડતા તમને એવું થાય કે હવે વધારે દોડવું છે. કે 100 ડેઝ રનિંગ ચેલેન્જ હતી જયારે, તો એમાં 99th ડે હતો એક દિવસ પહેલા, તો હું ને મારા હસબન્ડ બંને દોડવા ગયેલા. તો અમે એવું નક્કી કર્યું હતું, મેં કે હું 10 કિલોમીટર દોડીશ, કારણ કે મારે 600 કિલોમીટર પૂરા કરવા હતા 100 ડેઝ રનિંગ દરમિયાન ટોટલ ડિસ્ટન્સ. તો મારા હસબન્ડે મને એવું કહ્યું કે 99th ડે છે તો આપણે 99 મિનિટ દોડીએ. તો હા ચલો પ્લાન ચેન્જ, તો અમે 99 મિનિટમાં 13 કિલોમીટર દોડી નાખી.
1: આપને આ રનિંગ સાયકલિંગ સિવાય પણ એક્સ્ટ્રા શાનો શોખ છે?
2: એક્સ્ટ્રા તો મને રીડિંગનો બહુ શોખ છે, કે જેમાં કાજલ ઓઝા વૈદ અને જય વસાવડા એ લોકોની બુક હું બહુ વાંચું છું.
1: ફિટનેસ એક્સપર્ટ તરીકે આપ જયારે કામ કરી રહ્યા છો ત્યારે એવી સ્ત્રીઓને ફિટનેસ એક્સપર્ટ માટેનું કેટલું માર્ગદર્શન આપ આપો?
2: જીવનમાં એક્સરસાઇઝનું તો ખૂબ જ મહત્વ છે, તો બધા લોકો જેટલું જલ્દી આ વાતને સમજી લે એટલું બહુ જ સારું છે. અને ખાસ કરીને સ્ત્રીઓમાં કે 35 યર્સ પછી, 35 વર્ષ પછી તમારે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, અને એના લીધે બેલીફેટ પણ તમારી વધી જાય છે, પ્લસ વેઇટ ગેઇનની પણ સમસ્યા રહેતી હોય છે, અને કેલ્શિયમ ડેફિશિયન્સી પણ થતી હોય છે. તો તમે આ બધું ધ્યાનમાં લેતા કે તમે કોઈ પણ જાતની કસરત કરો, એવું નથી કે દોડવા જ જવું પડે કે સાયકલ જ ચલાવવી પડે, પણ તમે રોજ 30-40 મિનિટ એક્સરસાઇઝ કરો, જેમાં તમે દોરડા કૂદો, સ્વિમિંગ કરો, કે તમે ગરબા રમો, કે ડાન્સ કરો, ઝુમ્બા પણ કરી શકો, યોગા પણ કરી શકો, તો અઠવાડિયામાં 5 દિવસ તમે એક્સરસાઇઝ કરશો તો ઇનફ છે. અને લોકડાઉન દરમિયાન મેં એવું વિચાર્યું કે, એ પણ મારા હસબન્ડે જ મને ત્યારે ટિપ્સ આપી હતી, કે તું તારું વર્કઆઉટ કરે છે અને એના ફોટો અને વિડીયો લઈને મૂકે છે ફેસબુક પર, તો લોકોને એમ થાય કે મેં વર્કઆઉટ કર્યું ને તને જોશે ને તને કોમ્પ્લિમેન્ટ્સ આપશે. પણ તું એ લોકો માટે એવા વિડીયો બનાવ કે વિધાઉટ એની ઇક્વિપમેન્ટ્સ, કે બોડી વેઇટ વર્કઆઉટ. તો મેં એ રીતે અલગ અલગ 14 અલગ અલગ એક્સરસાઇઝથી, અલગ અલગ થીમથી એવા વર્કઆઉટ વિડીયો રેડી કર્યા છે કે જેમાં તમારે કોઈ ઇક્વિપમેન્ટ્સની જરૂર નથી અને તમે ઘરે જ પોતાની રીતે એક્સરસાઇઝ કરી શકો છો, જે મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા છે. સ્મિતા મોડ યુટ્યુબ ચેનલ છે મારી. અને હવે હાલમાં મેં એવું પણ ચાલુ કર્યું છે કે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ જે મારા પેશન્ટ આવે છે કે બેકએક છે, ની પેઇન છે, નેક પેઇન, સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ, તો એ રીતે એ સિમ્પટમ્સમાં પણ મેં એ બધા એક્સરસાઇઝના વિડીયો બનાવ્યા છે અને એ પણ અપલોડ કર્યા છે. તો હવે પેશન્ટને હું એ વિડીયો પણ આપું છું કે સેન્ટર પર આવે ત્યારે તો અમે ઇલેક્ટ્રોથેરાપી પ્લસ એક્સરસાઇઝ બતાડીએ છીએ, પણ હાલ મેં એવું પણ નવું એક ચાલુ કર્યું છે કે એ વિડીયો પણ બધાને આપું છું, તો એ રીતે જોઈને ઘરે કરી શકે કે એમાં એક્સરસાઇઝ તો હું જ કરતી હોઉં, એટલે મને જોઈને લોકો ફોલો કરી શકે.
1: તમારી બધી જ જે કહેવાય સફળતા પાછળ એક હસબન્ડનો બહુ જ સપોર્ટ રહ્યો છે અને પરિવારનો સપોર્ટ રહ્યો છે, તો આપના પરિવાર અને આપના હસબન્ડ માટે આજે રેડિયો પાલનપુર 90.4 FM આપશું કહેશું?
2: એટલે એમાંથી એવું છે કે જો એમ કહું કે માય બિગેસ્ટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન એન્ડ મોટિવેશન, તો ઓનલી એન્ડ ઓનલી માય હસબન્ડ, કે એમણે મને દરેક વખતે મોટિવેટ કરી છે. રનિંગમાં પણ અમે સાથે જ રનિંગ કર્યું છે, કે જેટલી બી વાર જે બી અમે હાફ મેરેથોન, 10 કિલોમીટર જે પણ રેસ કરી છે બધામાં સાથે જ પાર્ટિસિપેટ કર્યું છે. ક્યારેક એ થોડા આગળ હોય, ક્યારેક હું થોડી આગળ હોઉં. સાયકલિંગ પણ અમે બધું સાથે જ કર્યું છે. અને જ્યારે પણ ઇવેન્ટ હોય કે હાફ મેરેથોન છે નવેમ્બરમાં કે જાન્યુઆરીમાં, તો મારા હસબન્ડે રજીસ્ટ્રેશન કરાવી જ દીધું હોય અને મને મેસેજ મોકલી દે કે બસ આ દિવસે આટલું દોડવાનું છે. અને અમે લોકો જ્યારે પ્રેક્ટિસ માટે પણ દોડવા જઈએ કે ઇવન્ટમાં પણ દોડવા જઈએ, તો દોડીને પાછા આવીએ તો ત્યારે પછી એવું હોય કે ચલો હું ઘરે નાસ્તો બનાવીશ ને ચા બનાવીશ, પણ એવું નથી. મારા ઘરમાં તો એ રીતે જ છે કે હું ચા બનાવું, મેહુલ નાસ્તો બનાવે, અને મેં વધારે દોડ્યું હોય તો હું ઘરે પહોંચું ત્યારે બધું રેડી હોય મારા માટે. અને મારા સનનો પણ બહુ સારો સપોર્ટ રહ્યો છે એ રીતે કે હું તો મારું ભણીશ, તું જા દોડવા, દરેક રેસમાં જા. અને મારા મધર ઇન લોનો પણ બહુ જ સપોર્ટ છે. અને વધારે ખુશી તો ત્યારે થાય કે જ્યારે

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના એટલે કે સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર લઈને આવું છું એક નવલકથા ડોલર વહુ, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ। આ નવલકથામાં વિદેશના પરિવેશ, ત્યાંના વિચારો અને ભારતીય સંસ્કૃતિને પોતાની ન માનીને ત્યાં વસનારા લોકો તેમજ ભારતમાં વસનારા એવા લોકો કે જેમને વિદેશ જવું છે, એમના વિચારો અને એમના આચાર અને વિચાર પ્રત્યેના સુંદર ભાવોને નિરૂપણ કરવામાં આવ્યા છે। આજે પણ વર્તમાન પરિસ્થિતિમાં વર્ષો પહેલાં લખાયેલી આ નવલકથામાં જે વાતો છે તેટલી જ સાચી લાગે છે। માણસની ગેલછા છે ત્યાં જવાની અને ત્યાં ગયા પછીની ત્યાંની સંસ્કૃતિને આપણી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ, પસ્તાવો કે પછી લાગણીઓમાં પૈસાનું મહત્ત્વ કે આપણા સંસ્કાર અને ગુણનું મહત્ત્વ, એમાં માણસ પીસાતો જાય છે। આપણે વાત પર અટક્યા હતા ગયા એપિસોડમાં કે જ્યારે પોતાના કાંડાની ઘડિયાળ એ પોતાના બહેનના પતિ એટલે કે પોતાના જમાઈને

એને શ્યામને આપવી પડે છે. અને એ બધી વાતોને અંતે એ એટલો બધો આમ ઉદાસ પણ થાય છે ને વિચારોમાં મગ્ન કે શા માટે આ બધું કરવું પડે. એની પત્ની રિસાય પણ છે. અને ભારતથી પાછા ફર્યા બાદ અનિતાએ તો તેનું ઉધડું જ લઈ લીધું હતું, કારણ કે ઉઘાડું કાંડું જોયું એટલે પછી તો એ ગુસ્સે થઈ ગઈ હતી કે તમારા ઘરની દરેક વ્યક્તિ એ લાલચી અને લોભી છે, એક એકથી ચડે એવા છે આ બધા, કોઈને પણ કશું પણ લેવામાં કંઈ વાંધો ના આવે, પોતાના લાલચૂડા હાથ જ્યાં ને ત્યાં નાખેલા હોય છે અને જે મળે તે લઈ લેવું તે તેમનો સિદ્ધાંત છે. ગુસ્સામાં ને ગુસ્સામાં અનિતા થોડા દિવસ તો ખુદ શ્યામ સાથે પણ અબોલા લઈ બેઠી હતી. અને પછી શું થયું વાત તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વીતી ચૂક્યા હતા, પરંતુ શ્યામ હજી સુધી તેમને ક્યાંય ફરવા લઈ જઈ શક્યો ન હતો. એટલે હવે તેણે 2 દિવસની રજા લઈને સહકુટુંબ શિકાગો જવાનું ગોઠવ્યું. અહીં ગુજરાતી ભાષાના લોકોની સંખ્યા મોટી હતી અને અનિતા પણ માનસીને લઈને આવવા તૈયાર થઈ ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નવા લોકોને મળાશે એ વાતે નીલાબા ઉત્સાહિત હતા. ઘણો બધો નાસ્તો અને મીઠાઈ બનાવવાની પેરવીમાં તે પડ્યા. શ્યામે કશો વાંધો ન લીધો, બલકે તેમને પ્રોત્સાહન જ આપતો રહ્યો. અનિતાના પણ ઘણા મિત્રો શિકાગોમાં હતા એટલે તેણે પણ સાસુને ઉત્તેજન જ આપ્યું. જે દિવસથી નીલાબા આવ્યા હતા તે દિવસથી અનિતાએ રસોડામાં પગ પણ મૂક્યો ન હતો. શ્યામે એકવાર સચિંત થઈને પૂછ્યું હતું, ખરું મને લાગે છે કે બાને અહીં વધુ પડતું કામ કરવું પડે છે. પણ નીલાબાએ તે વાતને રદિયો આપ્યો, ના બેટા મારે બીજું કશું કામ પણ ક્યાં છે. અંતરમાં તો તેમની ઈચ્છા હતી કે આમ તેઓ કહે કે તરત અનિતા તેમનો વિરોધ કરશે અને કહેશે કે હવેથી તે પણ મદદમાં રહેશે. પણ અનિતાની ઉદારતાના શબ્દોથી આગળ જાય તેવી ન હતી. એક વખત તેણે કહ્યું હતું, ખરું બા આવતીકાલથી તમે તદ્દન આરામ કરજો, હું જ રસોડું સંભાળીશ અને તમારી મનગમતી વાનગીઓ તમે જ મને શીખવાડજો. પણ આવા મોહક શબ્દો કદી કાર્યમાં પરિવર્તિત તો થયા જ નહીં. અને એ જ ભેદ હતો અમેરિકાની રહેણી કરણીને ભારતીય. એ બંને એમના દીકરાઓની વહુ વચ્ચેના સંસ્કારિતા અને રીત ભાતમાં મનમાં ભલે કટુતા ન હોય, પણ જ્યારે સાદગી, સહવાસ, દયાભાવ અને પ્રેમભાવ એ દાખવવાનું તો ભારતીય સંસ્કૃતિમાં જ ઉત્તમ છે તેનો આ નમૂનો હતો. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શિકાગોના પ્રવાસની તૈયારીઓ થઈ ગઈ. આકાશ સ્વચ્છ હતું, શિયાળો પૂરો થવામાં હતો અને હવામાન પુનઃ વસંતની નવી ઋતુના આગમન માટે થનગની રહ્યું હતું. ફૂલો ખીલવા માંડ્યા હતા અને હવામાં મધભરી તાજગી લહેરાતી હતી. નીલાબા એટલા ખુશ હતા કે અનિતાએ પણ પૂછ્યું, બા તમે ખુશ છો, કંઈ વિશેષ કારણ છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના અવાજમાં ડોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદક છે સુધા મહેતા. નીલાબાએ કહ્યું, હું મારા સદભાગ્યને જોઈને પ્રસન્ન છું. તમે બંને અમેરિકા આવ્યા, તમે મને અહીં આવવા આમંત્રણ આપ્યું, તમે મને ગાડીમાં ફરવા લઈ જાઓ છો, હું ખરેખર સદભાગી છું. અનિતાએ ખભા ઉલાળતા ગાડીમાં કહ્યું કે ફરવું એ અહીં કોઈ વિશિષ્ટ બાબત નથી બા, અમેરિકામાં તો નોકરો પાસે પણ ગાડીઓ હોય છે, પાણીની જેમ ગાડી પણ એક મૂળભૂત જરૂરિયાત છે, તેના વિના આ દેશમાં તમે કશું કરી શકો જ નહીં. મારી વાત માનો, ગાડી હોવી એ અમેરિકામાં કોઈ સંપત્તિની નિશાની નથી, પણ અમારા ભારતમાં તો તેવું નથી ને, એટલે જ હું ખૂબ ઉત્તેજિત છું, નીલાબાએ જવાબ આપ્યો. એ બધા શિકાગો પહોંચ્યા. અહીંની ભીડભાડ, અરાજકતા અને ઘોરા કાળા જૂથો જોઈને નીલાબાને થયું, શું આ પણ અમેરિકા જ છે? રાજીવ અને બીજા મિત્રો, એટલે કે તેના પત્ની પદ્મા, એ સુખી દંપતી હતા જેની સાથે શ્યામને મૈત્રી હતી. પદ્મા વડોદરાની હતી. તેણે ખૂબ જ ઉષ્માથી અને સ્મિતપૂર્વક બધાને આવકાર્યા અને ખૂબ જ સરસ મહેમાનગતિ કરી. તેમના ઘરમાં પણ 4 બેડરૂમ્સ હતા, તેમાંના 2 મહેમાનો માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ઘરમાં સજાવટ પણ સુંદર હતી ને આખું ઘર ચોખ્ખું ચણાક હતું. પદ્માએ મીઠાશથી કહ્યું, આરામથી બેસો અને ચા પીવો, આ લાંબા પ્રવાસથી તમે થાકી ગયા હશો, તમને જે જોઈએ તે માંગવામાં સહેજે અચકાતા નહીં હો? આટલું સરસ સ્વાગત થતું જોઈ નીલાબાને ક્ષણભર તો એમ જ લાગ્યું, શું તે અમદાવાદમાં તો નથી ને? યાદ આવી ગઈ પોતાના વતનની. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ચા પાણી લઈને શ્યામ, અનિતા અને રાજીવ બહાર ગયા. પદ્મા અને નીલાબા તથા માનસી એકલા પડ્યા. યજમાનને મદદ કરવા માટે નીલાબા તત્પર હતા એટલે તેમણે પૂછ્યું, પદ્મા, શું શાકભાજી કાપવામાં હું મદદ કરું? ના ના, મેં બધું જ કાલે કાપી રાખ્યું અને ફ્રીઝરમાં મૂકી દીધું છે. મને મીઠાઈની સુગંધ પણ આવી રહી છે, તને કણક માટે મદદ કરું? ના, આમ તો મેં કાલે જ બધું તૈયાર કરી લીધું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદક સુધા મહેતા છે. હવે નીલામાને એમ લાગ્યું કે મારા માટે તો કશું જ કામ રહ્યું નથી. આમ તો એ હવે બહુ વાતો નહોતા કરતા, પણ અહીં તેમણે વાતચીત કરવા માંડી. પદ્મા, ભારતીય વાનગીઓ બનાવવા માટે અહીં બધી જરૂરી ચીજો મળી રહે છે? શિકાગોમાં ભારતીયોની મોટી વસ્તી છે, પદ્માએ જવાબ આપ્યો. અહીં કેટલાય ઇન્ડિયન સ્ટોર્સ થઈ ગયા છે. તમારા અમદાવાદમાં કરિયાણાની દુકાને જે મળે તે બધી ચીજો અહીં પણ મળી જાય છે. બેડ કે રથાણા, પાપડ, મસાલા, બધું જ. એટલું જ નહીં, ભારતીય ભાષાની ફિલ્મોની કેસેટો પણ ભાડે મળે છે. મેં ઘણી હિન્દી અને ગુજરાતી ફિલ્મો અમેરિકામાં બેસીને જોઈ કાઢી છે. ખરેખર મને તો એ ખબર જ નહીં, નીલાબાએ કહ્યું. છેલ્લા 10 વર્ષમાં અહીં બહુ બધા ભારતીયો આવીને વસ્યા છે, તેથી હવે મારે પહેલાંની જેમ બધી ચીજો ભારતથી લાવવી પડતી નથી. ત્યાંની ચીજો લાવવી એ હવે આપણા સામાનને બિનજરૂરી રીતે ભારે બનાવે છે. એટલું જ જો કરિયાણાની ચીજોથી બેગો ભરીએ તો તે ફાટી પણ જાય છે. જો અહીં બધું મળી રહેતું હોય તો એવી માથાકૂટ કોણ કરે? હવે

આ નવી પરિસ્થિતિથી નીલાબા વાકેફ ન હતા. એમના મનમાં તો એક વાત જ ઠસી ગયેલી કે ઇમ્પોર્ટેડ હોય તે ચીજની ગુણવત્તા ઊંચી જ હોય અને મેડ ઇન ઇન્ડિયાની છાપની ચીજ તદ્દન નકામી હોય. એટલા માટે જ તો તેઓ અનિતાને આ વસ્તુ લેતી આવ અને તે લેતી આવ એમ કયા કરતા હતા. તેઓ પોતે ઘરમાં બનાવેલા કંઈ કેટલાય મસાલાને અથાણા વગેરે મોકલ્યા કરતા હતા, પણ અનિતાએ તેમને આ માહિતી આપવાની તકલીફ કેમ નહોતી લીધી કે આ બધું તો તે અહીંના ઇન્ડિયન સ્ટોરમાંથી ખૂબ સરળતાથી મેળવી શકે તેમ હતી. આ વાતે તે ચૂપ કેમ રહી હશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ટોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આવા વિચારોમાંથી મનને બળપૂર્વક ખેંચીને તેમણે પદ્માને પૂછ્યું, અચ્છા તો બીજું કોણ કોણ આવવાનું છે? બીજું કોઈ નહીં, તમે, તમારું કુટુંબ અને મારી નણંદ તારા. ઓ, તમારી નણંદ અહીં છે અને એમના વર એ નહીં આવે? તો શું અનિતાએ તમને કશી વાત નથી કરી? ના, કશી વાત નથી કરી. વેલ, આ વાત તો બહુ દુઃખભરી છે. તારા ઘણી સુંદર છે, પણ તેને ભણવામાં કશો રસ નથી. માંડ માંડ બીએની ડિગ્રી તેણે મેળવી અને ઘરકામમાં તે ખૂબ સારી છે અને રાંધે પણ છે સરસ. શેખર સાથે તેના લગ્ન થયા. નીલાબાએ પૂછ્યું, એ ક્યાં રહે છે? અરે, એ અહીં વોશિંગ્ટનમાં જ રહે છે. લગ્ન પહેલાં તો તેઓ અમને મળવા પણ આવતા રહેતા. તારાના લગ્ન માટે મારા સસરાએ ચીકુની વાડી વેચવી પડી હતી. અમારા કુટુંબની તે એકની એક દીકરી છે, એટલે અમે એ વાતે વાંધો લીધેલો નહીં. અહીં આવવાનો વિઝા મળ્યો તેથી જ્યારે તારા અમેરિકા આવી ત્યારે તમે ધારી શકો છો કે તેણે શું જોયું. શું શું થયું? એણે જોયું કે શેખરના લગ્ન એક ગોરી છોકરી સાથે

થઈ ચૂક્યા હતા અને તેમને એક દીકરો પણ હતો. સ્વાભાવિક છે કે તારા તેમની સાથે રહેવા ન જ માગે. પછી શું થયું વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રીખંડની પહેલી પત્નીને જોઈ અને તારા ત્યાં રહેવા તો ન જ માગે ને, તે તૈયાર પણ ન થઈ. શેખરે છેવટે માફી માગી કે મેં મોટી ભૂલ કરી, અને તારાએ પણ. તેણે કહ્યું, મારા વડીલોએ જ આ લગ્ન કરવા માટે મારા પર ખૂબ દબાણ કર્યું હતું. તારા બોલી ઉઠી કે આ તો મારી ભૂલ થઈ ગઈ અને મને માફ કરો. આમ કહીને તેણે અમારા પગ પણ પકડી લીધા. પણ આવા સંજોગોમાં કોઈ શું કરી શકે? તારાને ડાયવોર્સ મળી જાય તેવી વ્યવસ્થા અમે કરી, અને તેને ભણતરમાં તો રસ જ નથી, અને તેણે નાની નોકરી પણ શોધી લીધી છે. તેને અમારી સાથે નથી રહેવું એટલે તે એક નાના ભાડાના ઘરમાં રહે છે, કોઈક કોઈક વાર અમને મળવા પણ આવે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં ટોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે. નીલાબાને શું કહેવું આ બાબત પર તે સૂઝ્યું નહીં. દુઃખી દિલ સાથે પદ્માએ આગળ ચલાવ્યું. અમે તારાને સમજાવ્યું કે જ્ઞાતિ અથવા એવા બધાની ચિંતા છોડી દે. હવે તેણે કોઈક સારો છોકરો જોઈને, જે શેખરની જેમ તેનો વિશ્વાસઘાત ન કરે તેવો હોય, ત્યાં પરણી જવું જોઈએ. અમે તેને વડોદરા પાછી જવાની તો ના જ કહી, કેમકે ત્યાં તો હવે તેને ખૂબ માનસિક ત્રાસ અને અપમાન સહેવા પડત. પણ એટલું તો ખરું કે એક માણસની આવી અપ્રમાણિકતાને કારણે તેને પોતાની આખી જિંદગી જ રોળાઈ ગયેલી છે એવું માનીને બેસી ન રહેવું જોઈએ. અમેરિકા આવ્યા પછી આટલા સમયે નીલાબાને મીનાક્ષી પહેલી વાર યાદ આવી. એક વખત એવો હતો કે જ્યારે મીનાક્ષીએ શેખર વિશે પૂછપરછ કરાવી હતી અને છેવટે એ લગ્નનો પ્રસ્તાવ ભાંગી પડ્યો હતો. તે સમયે પોતે મીનાક્ષી ઉપર કેટલો ક્રોધ કર્યો હતો. પોતાની વહુને કેટલા કડવા વચન તેમણે સંભળાવેલા. તારાની વિગતો સાંભળીને તેમને હવે પોતે કરેલી ભૂલનું ભાન થયું. જો કદાચ મીનાક્ષી વચ્ચે ન પડી હોત અને જો સુરભીનું લગ્ન થઈ ગયું હોત, અને જો તેને પણ અહીં આવ્યા પછી તારાના જેવું જ નસીબ મળ્યું હોત તો? આ વાતે તે ગભરાઈ ઉઠ્યા. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પોતાની દીકરી સુરભી સાથે પણ આવું થયું હતું. એ વિચારે જ નીલાબાના આખા શરીરમાં કંપારી વછૂટી ગઈ. બીજે દિવસે એમ ઠરાવવામાં આવ્યું કે તેઓ બીજા એક મિત્ર શ્રીકાંતને ઘરે મળવા જશે. તે સ્પ્રિંગફિલ્ડમાં રહેતો હતો, જ્યાં લિંકન મેમોરિયલ સ્થિત છે. શ્યામે પોતાની માતાને કહ્યું, બા વધી છે તે બધી નાસ્તાની ચીજો અને મીઠાઈ સાથે લઈ લેજો, શ્રીકાંત તેમની પાછળ ગેલો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો.

જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બીજે દિવસે જ તેઓ ત્યાં જવા નીકળ્યા. રજા લીધી ત્યારે પદ્માએ નીચા વળીને નીલાબાનો ચરણ સ્પર્શ કર્યો. એ વાતે હું દિલગીર છું કે મારી પાસે પાન અથવા સોપારી નથી કે નથી શ્રીફળ જે તમને વિદાય વખતે આપીને હું મારા તરફનો આદર વ્યક્ત કરું. કદાચ ઇન્ડિયન સ્ટોરમાં થોડા સમય પછી આ બધું મળતું થઈ જશે. ખૂબ જ ખાનગી રીતે તેણે નીલાબાના હાથમાં $50 એક નોટ સરકાવી અને ફરીથી નમસ્કાર કર્યા. નીલાબાએ આવી ભેટ માટે વાંધો લીધો, પણ પદ્માએ તેમને કશું જ બોલવા દીધા નહીં અને એમનું કશું જ સાંભળ્યું પણ નહીં. ધીરેથી તેણે કહ્યું, બા, તમને હું જોઉં છું ત્યારે મને લાગે છે કે જાણે હું મારી જ માતાને જોઉં છું. છેલ્લા 2 વર્ષથી હું તેમને મળી શકી નથી. હમણાંની તેમની તબિયત સારી રહેતી નથી એમ મેં સાંભળ્યું છે, પણ જ્યારે હું તેમને ફોન કરું છું ત્યારે તે કદી કંઈ રાવ ફરિયાદ કરતા જ નથી. ઉલટાની કહે છે કે કોઈ તને ઉલ્લુ બનાવી રહ્યું છે. હું ત્યાં જાઉં એવું મને ખૂબ મન થાય, પણ તેમ કરવું આસાન તો નથી ને. તમે આટલી નાની સરખી ભેટ પણ નહીં સ્વીકારો તો મને ખરેખર દુઃખ થશે. નીલાબાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા અને આંખો લૂછીને તેમણે ઊંચું જોયું તો પદ્મા પણ આંખો લૂછી રહી હતી. અને હવે તેઓ બીજા ઘર તરફ એટલે કે બીજા મિત્રને ત્યાં જવા નીકળી પડ્યા. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રીકાંતના ઘર તરફ હવે તેઓ જતા હતા ત્યારે સાધારણ જિજ્ઞાસાથી જ શ્યામને નીલાભાઈએ પૂછ્યું, હે બેટા, શ્રીકાંતને પણ વહુ છોકરા તો હશે ને? બા, આ પ્રશ્ન તમે મને અહીં પૂછ્યો છે તે બહુ સારું થયું, પણ આવું કશું તેને ઘેરજીને પૂછશો નહીં. હો, કેમ કેમ, શું તેને પત્ની નથી? છે ને, એ પણ ખુશીમાં જ છે, પણ તે એની સાથે રહેતી નથી. આવડી કેવી નવાઈની વાત! નીલાબા તો આશ્ચર્ય પામ્યા. શ્રીકાંત મારા કરતાં પહેલા પરણ્યો હતો. તેની પત્ની રૂપા મુંબઈથી જ ડાક્તરીનો અભ્યાસ પૂરો કરીને આવી હતી. ધનાઢ્ય પિતાની દીકરી, અને રજામાં તે ઘેર ગયો ત્યારે તેને જોઈ સગાઈ કરીને એક અઠવાડિયામાં તો લગ્ન. બંને પરણી ગયા અને જેમ મારા અને અનિતાના લગ્ન થયા ને તેમ જ. પછી પછીની વાત જાણવા માટે શ્રોતા મિત્રો, આપણે ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા અભિપ્રાય મને વોટ્સએપ નંબર 9512966888 પર મોકલવાના. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર કોમેન્ટ, લાઇક અને સબસ્ક્રાઇબ કરીને તમારો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં. અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પર અથવા તો આઈફોન યુઝ કરો છો તો આઈટ્યુન સ્ટોર પર જઈ ડાઉનલોડ કરો. અને રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. અમારી વાતોને અને રેડિયો પાલનપુરને સૌને સંભળાવો અને સાંભળતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો. અલવિદા દોસ્તો, ફરી મળીશું.

પછી એમને ગાયનેક નો કોર્સ કર્યો અને આ કોર્સ પછી તેઓ બોમ્બેમાં મુંબઈમાં જ સેટ થયા. વિશ્વના સૌથી મોટા ગાયનેક તરીકે એમની ઓળખાણ ત્યારે થઈ જ્યારે એમણે સ્ત્રી નસબંધીના ઓપરેશનમાં ઇનોવેશન કર્યું. માત્ર 4-5 સેકન્ડમાં સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરવાની ટેકનિક એમણે બનાવી. જરા પણ એક ટીપું પણ લોહી વહે નહીં એ રીતે ઓપરેશન કરવાની ટેકનિક એમણે બનાવી અને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સ્ત્રી નસબંધીના ઓપરેશન કરવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ નોંધાયું, એમના કામની નોંધ લેવાય. અરે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર એક દિવસમાં 5,000 મહિલાઓની સ્ત્રી નસબંધી કરવાનું પણ તેમનું ગિનિસ બુકમાં રેકોર્ડ છે. ભારત સરકારના રાષ્ટ્રપતિના સલાહકાર, ભારત સરકારના સલાહકાર અને આપણા બનાસકાંઠાનું ગૌરવ ડૉક્ટર પ્રવીણ મહેતા. આ થઈ આપણા આજના ગુરુ પ્રવીણભાઈની વાત. તમને થશે ગુરુ જેવું તો કંઈ છે નહીં, પણ વાત આગળ વધારતા પહેલા એમના ધર્મપત્ની વિશે પણ વાત કરી લઈએ. એમના ધર્મપત્ની પણ વ્યવસાય ડૉક્ટર, ડૉક્ટર કૌમુદિની એમનું નામ. ડૉક્ટર કૌમુદિની અને ડૉક્ટર પ્રવીણ મહેતા બંને મુંબઈમાં પોતાની સારવાર માટેનું એક એમને દવાખાનું અને અહીં તેઓ સારવાર આપે. જેમ જેમ સમય પસાર થતો ગયો ડૉક્ટર પ્રવીણ મહેતાનું નામ વધતું ગયું, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી, યુનેસ્કોમાં પણ એડવાઇઝર તરીકે રહ્યા. વસ્તી વધારાની વિસ્ફોટક સમસ્યા માટે સૌથી વધારે જો કોઈએ કામ કર્યું હોય તો તે પ્રવીણભાઈ મહેતાએ. તેમના ધર્મપત્ની બાળકોની ડાબી કિડનીના સ્પેશિયાલિસ્ટ, જમણી કિડની માટે તેઓ કશું કહી શકે નહીં. અને બાળક એટલે માત્ર 6 મહિનાની ઉંમર હોય ત્યાં સુધીના જ બાળકની કિડની માટે તેઓ અભ્યાસ કરે અથવા સારવાર કરે. હવે એક તરફ છે દુનિયાના સૌથી મોટા ગાયનેક ડોક્ટર, બીજી તરફ છે દુનિયાના સૌથી મોટા બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. પણ કુદરતને કરવા એમના ઘરમાં શેર માટેની ખોટ, એમને સંતાન નહીં, અઢળક રૂપિયો, અઢળક નામ, દેશ વિદેશમાં એમની ઓળખાણ. મેં જોયેલા છે એમને, એમને કામ કરતા જોયેલા છે. પતિ પત્નીને મળવામાં પણ 15-20 દિવસ થાય એટલી વ્યસ્તતા. અઢળક રૂપિયો, કોટક એન્ડ કોટક, મહિન્દ્રા કોટક ગ્રુપ સાથે એમના સંબંધો, એ પરિવારમાં એમનું એમની દીકરીઓના લગ્ન થયેલા, પાલનપુરનું વિદ્યા મંદિર ટ્રસ્ટ એ પરિવાર સાથે તેઓ સીધા સંકળાયેલા. એમને સંતાન નહીં. છેવટે એક વર્ષ એવું આવ્યું, એક દિવસ એવો આવ્યો કે જે એમણે નક્કી કર્યું કે આપણે સંતાન નથી પણ જેમનું કોઈ નથી એ આપણા સંતાન થશે. મૂળ વતન ગુજરાત, ગુજરાત તરફ એમણે નજર દોડાવી. ગુજરાતમાં શૈક્ષણિક રીતે અને ભૌગોલિક રીતે સૌથી ઓછી સુવિધા ધરાવતા જિલ્લા વલસાડ, ડાંગ અને નવસારી. તમે એને શહેર જોયા હશે, શહેર જોઈને તમે એ જિલ્લાના ગામડાઓની પરિસ્થિતિ નક્કી ન કરી શકો. આ ગામડાઓમાં ગામડે ગામડે ફરી જે બાળકો શાળાએ નથી જતા એવા બાળકોનો સર્વે કરી એ વિસ્તારમાં સૌથી વધુ ભણેલા વ્યક્તિને સારા પગારથી નોકરી રાખી, ત્યાં જે મિલિટરીના તંબુ હોય છે એવા જે ગામમાં શાળા ખોલવામાં આવે, એક ઓરડાની જરૂર હોય તો એક તંબુ, બે ઓરડાની જરૂર હોય તો બે તંબુ, પાણીની સુવિધા, બ્લેકબોર્ડની સુવિધા, વિદ્યાર્થીઓને બેસવા માટે આસનની સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓ, આવી 242 શાળાઓ સરકારનો એક પણ રૂપિયો લીધા વગર અને દીકરી ભણાવવાનું ફરજિયાત છે. અત્યારે હું એ સમયની વાત કરું છું જ્યારે 1999 વર્ષની સમયમાં દીકરીઓને ભણાવવા માટે આટલી બધી સરકારશ્રીની જાગૃતિ નહોતી કે લોકો પણ આટલા જાગૃત. એ 252 શાળાની અંદર લગભગ 801 જેટલા વિદ્યાર્થીઓ અને 44 જેટલા શિક્ષકો, જેમને ભણાવવાનું કઈ રીતે એ તો શીખ્યા જ નથી, તો એક ગુરુ તરીકે એમણે કેવું વર્તન કરવું જોઈએ આ માટે એમણે વિશેષ વ્યક્તિઓ, વિશેષ સંસ્થાઓ અને અનેક લાખો રૂપિયાની ફીસ ભરીને એમના આ શિક્ષકોને
ટ્રેનિંગ આપી કે સારા ગુરુજી કઈ રીતે થઈ શકાય અથવા શું કરવાથી વિદ્યાર્થી પ્રિય ગુરુજી બની શકાય.

0: 242 શાળાઓ, 800 વિદ્યાર્થીઓ અને 42 કરતા વધુ શિક્ષકોને રોજીરોટી આપનાર, ખાવાનું આપનાર, શિક્ષણ આપનાર બનાસકાંઠાના આપણા નરરત્ન અને બનાસકાંઠાનું ગૌરવ જેવા પ્રવીણ મહેતાને ન ભૂલી શકીએ. આજે એક પ્રસંગ યાદ કરું મને ગમશે કે ડૉક્ટર પ્રવીણ મહેતા એમના બૂટ પહેરવા માટે પાછળ આંગળી ન નાખવી પડે એ માટે ચાંદીનો ચમચો રાખતા. એક વખત થયું એવું કે વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાના કોઈ એક ગામમાં એક વ્યક્તિને મળવાનું હતું. ધોમધખતી ગરમી અને જ્યારે એમણે જોયું કે આ વ્યક્તિ ઉઘાડા પગે એમને મળવા આવી રહ્યો છે ત્યારે ડૉક્ટર પ્રવીણ મહેતાએ એની સાથે વાત તો કરી, પણ જતાં જતાં હું સાક્ષી છું આ ઘટનાનો કે જતાં જતાં એને પોતાના બૂટ અને એમને મનમાં એવું કદાચ થયું છે કે આ માણસ ચાંદીના ચમચા વગર બૂટ કઈ રીતે પહેરશે, તો બૂટ પણ આપ્યા અને સાથે ચાંદીનો ચમચો પણ આપ્યો. એવા પ્રવીણ મહેતા સાચા ગુરુ, સાદા ગુરુ, સરળ ગુરુ, સહજ ગુરુ. આજના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જોડા જ નહીં પણ ચાંદીનો ચમચો પહેરવા માટે આપનાર, માત્ર કપડાં જ નહીં કપડાં સાથે શિક્ષણ અને ખોરાક આપનાર આટલા વિદ્યાર્થીઓને જમાડવાનું બે ટાઈમ, એમના કપડાં, એમના અન્ય ખર્ચા, એમની સારવાર, આ બધું જ ડૉક્ટર પ્રવીણ કુમુદચંદ્ર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા સંચાલિત થતું. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એક દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજથી 6-1 વર્ષ પહેલાં પ્રવીણ મહેતાનું નિધન થયું છે. કૌમુદિની મહેતા પણ પોતાની ઉંમરના કારણે છેક ગુજરાત સુધીની વ્યવસ્થા જાળવી શકતા નથી. આ કારણે તેમણે આ કામ અત્યારે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં મુંબઈમાં જ શરૂ કર્યું છે. રેડિયો પાલનપુરનો અવાજ સાંભળીને જે કોઈ પણ વ્યક્તિ ડાંગ, નવસારી કે વલસાડ જિલ્લાની આ શાળાઓ માટે કામ કરવા તત્પર હોય તો ચોક્કસથી કૌમુદિની પ્રવીણચંદ્ર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ કામને આગળ ધપાવવા માટેની તૈયારી છે. અને આવા હજારો બાળકો અને અનેકો વ્યક્તિઓને પ્રેરણા આપનાર, પોતાનું એક પણ સંતાન નથી તો હજારો વિદ્યાર્થીઓના ગુરુપદે સ્થાપિત થનાર પ્રવીણભાઈ મહેતાને યાદ કરી, રેડિયો પાલનપુર તેમના અંતિમ દિવસોને યાદ કરી તેમના જીવને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે. આ અને આવા અનેક જીવતી વાર્તાના પ્રસંગો લઈ હું ડૉક્ટર ભાવેશ પંડ્યા આપની સમક્ષ આવતો રહીશ. સાંભળતા રહો તમારો, મારો, આપણા સૌનો અવાજ, રેડિયો પાલનપુર.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ હાજર છું એક નવી વાર્તા સાથે. 15 સૈનિકોની એક ટીમને 3 મહિના માટે મેજર આગેવાની હેઠળ હિમાલયની બોર્ડર ઉપર નિયુક્ત કરવામાં આવ્યા. હવે નિમણૂકના આદેશ મળતા જ ટીમ પોતાની ફરજના સ્થળે હાજર જવા માટે નીકળી પડી. રસ્તો બહુ જ કઠિન હતો અને આ રસ્તામાં ટીમના સભ્યોને ચા પીવાની બહુ ઈચ્છા હતી, પણ આ પર્વતમાળા પર ચા મળે ક્યાં? રસ્તામાં એમણે એક નાના ઢાબા જેવું કંઈક દેખાયું. આંખો ઝીણી કરીને જોયું તો એ ચા નાસ્તા માટેની જ એક નાની દુકાન હતી. દુકાનને દૂરથી જોઈને થાકેલા સૈનિકોના ચહેરા પર રોનક આવી ગઈ. દુકાન પાસે આવીને જોયું તો ખબર પડી કે દુકાને તો તાળું મારેલું છે. એક સૈનિકે તાળું તોડીને જાતે ચા બનાવવાની વાત કરી. મેજરને આ વાત અનૈતિક લાગી, પણ ટીમના બધા સભ્યો લાંબી મુસાફરીથી થાકેલા હતા અને ઠંડી પણ ખૂબ હતી, એટલે મેજરે છૂટ આપી. આ લોકો તાળું તોડીને અંદર ગયા. સદનસીબે ચા બનાવવાનો બધો જ જરૂરી સામાન અંદર હાજર હતો. ઈવન નાસ્તા માટેના બિસ્કિટ પણ હતા. ચા નાસ્તો કરીને વિદાય લેતી વખતે મેજરે એના પાકીટમાંથી 1000 રૂપિયા કાઢીને કાઉન્ટર પર મૂકી દીધા. એ ઉડી ન જાય એટલે એના માટે વજન પણ મૂક્યું. સૈનિકોની આ ટીમ પોતાના બધા જ ફરજો નિભાવીને જ્યારે 3 મહિના પછી પાછી ફરી રહી હતી, ત્યારે તેઓ ફરી આ ચાની દુકાન પર રોકાયા. ત્યાં તેમણે એક વૃદ્ધ દાદા જોયા. વૃદ્ધ દાદા દુકાનમાં જ હતા. સૈનિકો એમની જોડે વાતે વળગ્યા. દાદાએ પોતાના જાત જાતના અનુભવ અને ભગવાનની વાતો કરી. એક સૈનિકે કહ્યું કે દાદા, આ ભગવાન જેવું કંઈ હોતું નથી. જો ભગવાન હોય તો આવી વૃદ્ધા અવસ્થામાં તમારે કંઈ આવું હેરાન થવું પડતું? ત્યારે દાદાએ કહ્યું, ના હો સાહેબ, ભગવાન તો છે જ. તમને હું મારા અનુભવની એક વાત કરું. આજથી 3 મહિના પહેલા મારા છોકરાનો એક્સિડન્ટ થયો હતો, એટલે દુકાન બંધ કરીને મારે ફટાફટ હોસ્પિટલ પહોંચવું પડ્યું. હવે દવા માટે મારી પાસે પૈસા ન હતા અને એ પરિસ્થિતિમાં જ્યારે હું દુકાને આવ્યો ત્યારે દુકાનનું તાળું તૂટેલી જોઈને મને ધ્રાસકો લાગ્યો. અંદર જઈને મેં જોયું તો બધો જ સામાન સહી સલામત હતો અને એ ઉપરાંત 1000 રૂપિયાની નોટ પડી હતી. હવે આ 1000ની નોટ જોઈને મેં ભગવાનને ખૂબ આભાર માન્યો અને સાહેબ, તમે નહીં માનો પણ એ પૈસાના લીધે મારો છોકરો બચી ગયો. હવે તમે જ કહો કે આ 1000 રૂપિયા ભગવાન જ મૂકીને ગયા હશે ને, બીજું તો કોણ આવે? ત્યારે બધા જ સૈનિકોની નજર મેજર ઉપર હતી અને એ મેજરે આંખના ઈશારાથી આ બધા સૈનિકોને કહ્યું કે કંઈ જ બોલવાનું નથી. ત્યારે બધાએ વિદાય લેતી વખતે દાદાને કહ્યું કે હા દાદા, તમે સાચા છો, ભગવાન તો છે જ, અને જ્યારે જ્યારે જેને જેને જરૂર પડે છે ત્યારે એ એમની મદદ ચોક્કસ કરે છે. દોસ્તો, આપણે આપણા કોઈ કામ દ્વારા બીજા કોઈના ક્યારે ભગવાન બની જઈએ છે એની ખબર જ નથી પડતી. આપણને એવું લાગે કે આપણું કરેલું કામ ખૂબ નાનું છે, પણ આ નાનું કાર્ય ક્યારેક કોઈના જીવનનું ખૂબ જ મોટું કાર્ય કે ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે છે.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે, તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો સ્ટેશન. દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી

0: સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 99 66 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયા

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?

0: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા.

દોસ્તું, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ચોમાસુ પાકોમાં સંકલિત રોગ વ્યવસ્થાપન. દર્શક મિત્રો, ચોમાસાની ઋતુમાં તાપમાનમાં વધારો થાય છે, ભેજનું પ્રમાણ વધે છે અને જેના કારણે વિવિધ પાકોમાં રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો તેને નાથવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા પ્રયત્નો કરવા જોઈએ તે વિષય સંબંધિત અમે માર્ગદર્શન અને માહિતી આપવા માટે જઈ રહ્યા છે. તે અંતર્ગત અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડોક્ટર મયુર ઠેસિયા, કે તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે તેઓ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગમાં BSEA ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આપણને માર્ગદર્શન અને માહિતી આપવા માટે અત્રે પધાર્યા છે. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. સર, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર, વિષય ખૂબ મહત્વનો છે. ચોમાસાની ઋતુ પણ ચાલી રહી છે અને ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો વિષય એટલા માટે ગણી શકાય કે વિવિધ પ્રકારના જે રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય તો તેને નાથવા માટે કયા પ્રયત્નો કરવા જોઈએ તે વિષય સંબંધિત આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલું એ પ્રશ્ન થાય કે ચોમાસુ દરમિયાન જે પાકોમાં જે રોગ વ્યવસ્થાપન દરમિયાન જે ખેડૂત મિત્રોને જે વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હોય છે તો તે કયા પ્રકારના પડકારો હોય છે, તો તે વિશે થોડીક માહિતી આપશો?
1: જી, ચોક્કસ. આ વર્ષે ચોમાસુ ઋતુ દરમિયાન ઓગસ્ટ આ મહિના સુધી ઓગસ્ટ 2026 સુધીમાં 72 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં આપણે વાત કરીએ તો મુખ્ય પાક કપાસ, મગફળી અને ડાંગરનું સૌથી વધારે પ્રમાણમાં વાવેતર થયું છે. આ વરસાદી ઋતુમાં, જે ખરીફ સિઝન આપણે કહીએ છીએ, તો વરસાદી સિઝનની અંદર વારંવાર થતા વરસાદી ઝાપટા, વાતાવરણમાં જે વાતાવરણમાં પલટો થાય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, અને જ્યારે વાતાવરણની વરસાદ પછી આપણે સૂર્યપ્રકાશ આવે છે, જે વરાપ કહીએ છીએ આપણે, ત્યારે બફારો થાય છે. તો આટલા જે પરિબળો છે જેને કારણે જે રોગકારકો છે, ફૂગ છે, જીવાણુ છે જે આપણે બેક્ટેરિયા કહેવાય છે, વિષાણુ જે એટલે કે વાયરસ છે, તો આ જે રોગકારકો છે એને અનુકૂળ વાતાવરણ મળી રહે છે અને એને લીધે તે પાન, ફળ, ફૂલ અને થડ ઉપર એનું આક્રમણ જોવા મળે છે. તો મુખ્યત્વે આપણે વાત કરીએ તો ફૂગજન્ય રોગમાં અલ્ટરનેરિયા, કલેટોટ્રિકમ, હેલ્મિન્થોસ્પોરિયમ, પક્સિનિયા, સર્કોસ્પોરા, ટીલાગ્નો, આ પ્રકારની ફૂગ જે છે એ હવા અને જે વરસાદી ઝાપટા છે એના મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતરમાં ફેલાય છે. તેના ઉપરાંત આપણે વાત કરીએ તો બેક્ટેરિયાજન્ય જે રોગ છે જેનાથી, જેમ કે ઝેન્થોમોનાસ છે, સ્યુરોમોનાસ છે, ઇરવિનિયા છે નામના બેક્ટેરિયા છે, તે એ જે છોડની અંદર આવેલા કુદરતી છિદ્રો છે એનાથી છોડની અંદર પ્રવેશે છે અને જે વરસાદી ઝાપટા છે તેના મદદથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે અને રોગનું સંક્રમણ કરે છે. તો જે મુખ્ય પરિબળોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જે આ તમને આપણે કીધા કે રોગકારકો છે એનું અનુકૂળ વાતાવરણ મળી રહે છે તેના ઉપર વાત કરીએ, તેના સિવાય વાત કરીએ કે ખેડૂત મિત્રોનો જે રોગની છે ઓળખ છે એ સૌ પ્રથમ શરૂઆતથી જ અવસ્થામાં રોગની ઓળખ થઈ જાય તો જે રોગને આગળ જતું આપણે અટકાવી શકીએ છીએ. તેના ઉપરાંત જે રાસાયણિક જંતુનાશક અથવા જે ફૂગનાશક છે

0: મર્યાદિત હોય છે, અને અથવા તો જે ફૂગનાશક છે અથવા જંતુનાશક છે એનું એક જ ગ્રુપનું વારંવાર ઉપયોગ કરીએ તો એમાં રોગપ્રતિકારક શક્તિ પણ આવી જાય છે. તો જેના માટે આપણે આજે આ ટોપિક ઉપર સંકલિત વ્યવસ્થાના ઉપર વાત કરીશું.
1: હવે સર, વાત કરીએ કે ચોમાસું દરમિયાન વિવિધ પ્રકારના પાકોમાં ફૂગજન્ય રોગો પણ જોવા મળતા હોય છે, તો તેના લક્ષણો કયા કયા હોઈ શકે, તેને નિવારવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં લેવા જોઈએ, ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો તે વિશે શું કહેશો?
0: જી, ખૂબ સરસ પ્રશ્ન છે કે મેઇન વસ્તુ જે છે કે ખેતરની અંદર જ્યારે ફૂગજન્ય જે રોગ આવે છે તો એને કઈ રીતના સૌથી પહેલાં ઓળખવું, કઈ રીતના એનું ત્યાર પછી એનું આપણે નિદાન તરફ આવીએ. તો ઓળખાણ માટે સૌપ્રથમ જે મુખ્ય જે રોગ છે એમાં પાનના ટપકાનો રોગ છે, એ અલ્ટરનેરિયા નામની ફૂગથી થાય છે. તો આના જે લક્ષણો જે દર્શાવે છે કે પાંદ જે છે એની ઉપર બદામી રંગનું, ઘાટા બદામી રંગનું વલયાકાર રિંગ ગોળાઈ રિંગ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે બળિયા ટપકા કહેવાય છે, જે સર્કોસ્પોરા નામની ફૂગથી થાય છે, જેને ટીક્કા ડિઝીઝ પણ કહેવાય છે, તેમાં બદામી રંગના નાના ટપકા જોવા મળે છે. અને દેડકાની આંખ જેવા કે વચ્ચે રાખોડી રંગનું જે સેન્ટર હોય છે અને ફરતે બદામી કિનારી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ગેરુજી કહે છે ખેડૂત, જે પક્ષીને નામની ફૂગથી થાય છે, જેને રસ્ટ કહેવાય છે. તો આ ગેરુમાં આપણે જે પાંદડા હોય છે, પાંદડાની નીચેની બાજુ એવા બજરિયા અથવા બદામી કલરના એવા ઉપસેલા ફોલા જોવા મળે છે, જેની અંદર પાવડર ભરેલો હોય છે, જે એક ફૂગના બીજાણુ હોય છે. ત્યાર પછી કલટોરિકમ નામની ફૂગ છે, જેને આપણે કાલવ્રણ અથવા એન્થ્રેક્નોસ નામનો રોગ કરે છે. તે મુખ્યત્વે મરચી, ત્યાર પછી આપણે કપાસની અંદર રાતાસ્પર્તા ટપકા જોવા મળે છે, તે જે કલટોરિકમ નામની ફૂગથી થાય છે. પછી આપણે વાત કરીએ તો અંગારીઓ, જે આપણે સ્મટ કહીએ છીએ, ગલત અંગારીઓ જે ખાસ કરીને ડાંગરની અંદર આવે છે, તો આ અંગારિયાની અંદર કાળા કલરના જે પાવડર છે, કાળા કલરનો પાવડર એ દાણાની અંદર બંધાય છે, દાણાની અંદર આવી જાય છે, જેને કારણે જે હવાના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. અને બેક્ટેરિયાજન્ય જે રોગની વાત કરીએ તો એમાં પાનના પાણી પોચા ધબ્બા જોવા મળે છે અને ધીરે ધીરે તે સુકાઈને ખરી પડે છે. તો આ રીતના એ બેક્ટેરિયાજન્ય રોગ જોવા મળે છે.
1: જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપે આપી કે ફૂગજન્ય રોગોમાં કઈ કઈ બાબતોના લક્ષણો ધ્યાનમાં રાખવા, તેનું નિરાકરણ કેવી રીતે કરવું, તે વિષયમાં ખૂબ સરસ માહિતી આપી. હવે વધુ આગળ ચર્ચા કરીએ કે સામાન્ય વ્યક્તિને સામાન્ય ભાષામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થકી સમજાવવું હોય કે સંકલિત રોગ વ્યવસ્થાપન એટલે શું, અને તેના અસરકારક નિયંત્રણ માટે કયા પ્રકારની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, તો તે વિશે પણ થોડીક માહિતી આપશો. જી
0: જી, ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન છે. ત્યારે જે છે આપણે સંકલિત રોગ વ્યવસ્થાપન છે કે માત્ર એક જ પદ્ધતિ ઉપર આપણે નિર્ભર નહીં રહેતા, આપણે જે ખેતીની વિવિધ પદ્ધતિઓ છે એનું એક સાથે સંયુક્ત સંકલિત રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ, જેને સંકલિત રોગ વ્યવસ્થાપન કહેવાય છે. જેની અંદર આપણે વાત કરીએ કે ખેતીની વિવિધ પદ્ધતિ, જેને કર્ષણ આધારિત વ્યવસ્થાપન કહેવાય છે, તેમાં સારી અને તંદુરસ્ત બીજનું પસંદગી કરવી, સારી રોગપ્રતિકારક અથવા સહનશીલ જાતની પસંદગી કરવી, રાસાયણિક જે ખાતર છે એનું જરૂરિયાત મુજબ જ, યુનિવર્સિટીની ભલામણ મુજબ જ એનો છંટકાવ કરવો અથવા જમીનમાં આપવો, તો આ બધી જે છે વિવિધ ખેતી પદ્ધતિઓ. ત્યાર પછી આપણે વાત કરીએ જે યાંત્રિક પદ્ધતિ છે કે જેની અંદર આપણે જે રોગિષ્ટ છોડ છે એને ઉપાડી અને એનો નાશ કરવો જોઈએ. ભૌતિક પદ્ધતિની વાત કરીએ તો વાવેતર પહેલાં ઉનાળાની ઋતુ દરમિયાન આપણે ઊંડી ખેળ કરવી જોઈએ, જેને કારણે જે જમીનજન્ય ફૂગ છે જે રહેલી છે જમીનની અંદર એનો નાશ થશે. એના સિવાય આપણે સોઇલ સોલરાઇઝેશન કહેવાય છે, જે સૂર્યપ્રકાશની તાપની મદદથી આપણે જમીનને જે પારદર્શક પોલિથીન છે એને બિછાવીને જમીનનું તાપમાન વધારશું, જેથી કરીને જમીનની અંદર તાપમાન વધશે અને જે ફૂગકારક છે અથવા જે કૃમિ છે એનો નાશ થશે. તેના સિવાય આપણે વાત કરીએ તો સૂક્ષ્મ જીવો આધારિત પદ્ધતિ છે, એની અંદર આપણે જે ટ્રાયકોડર્મા નામની ફૂગ છે, તો આ ટ્રાયકોડર્મા નામની જૈવિક ફૂગ છે એ જ્યારે આપણે જમીનમાં આપીએ છીએ ત્યારે જમીનની અંદર જે રોગકારક ફૂગ છે તેને એનો નાશ કરશે. તો આ રીતના વિવિધ પદ્ધતિઓનો સંયુક્ત રીતે આપણે જ્યારે ઉપયોગ કરશું કોઈપણ રોગને અટકાવવા માટે, તો આને કહેવાય છે સંકલિત રોગ વ્યવસ્થાપન. જેને લીધે આ સંકલિત રોગ વ્યવસ્થાપનને લીધે સામાન્ય રીતે શું હોય છે કે જ્યારે રોગ આવે ત્યારે જ ખેડૂત મિત્રો જે છે જે રાસાયણિક જંતુનાશક અથવા ફૂગનાશકનો છંટકાવ કરતા હોઈએ છીએ, તો આપણે કહીએ છીએ કે પાણી પહેલાં પાળ બાંધવી. તો રોગનું આપણે શરૂઆતથી જ આપણે ધ્યાન રાખશું તો આપણે એનો એક સંકલિત રોગ વ્યવસ્થાપન કરી શકશું અને એક ઓછા ખેતી ખર્ચે અને એક ગુણવત્તાસભર અને પર્યાવરણને ઓછું નુકસાન થાય તે રીતના આપણે રોગનું વ્યવસ્થાપન કરી શકશું.
1: જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય

0: છે ચોમાસુ પાકોમાં સંકલિત રોગ વ્યવસ્થાપન. મયુર સર ખૂબ સરસ મહત્વની માહિતી વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે. વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે સંકલિત વ્યવસ્થાપન એટલે શું. હવે વાત કરીએ ડાંગરના પાકની, તો ડાંગરના પાકને અસર કરતા મુખ્ય પરિબળો કયા કયા હોય છે, તેમાં જે રોગોથી બચવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા લક્ષણોને ધ્યાનમાં રાખવા જોઈએ, અને સાથે સાથે જે રોગ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને કયા અગમચેતીના ઉપાયો કરવા જોઈએ. ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો તે વિશે પણ માહિતી આપશો.
1: આ વખતે જે ડાંગરનું જે વાવેતર છે, ધાન્ય પાકમાં સૌથી વધારે ડાંગરનું વાવેતર થયું છે, ખાસ કરીને આણંદ, ખેડા, અમદાવાદ, ભરૂચ, મધ્ય ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થયું છે. તો ડાંગરમાં પાકમાં જે સૌથી મુખ્ય રોગ છે એ ડાંગરનો કરમોડી અથવા એને ખળખળીઓ પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં એને ડાંગરનો બ્લાસ્ટ કહીએ છીએ. તો ડાંગરના આ રોગમાં સૌ પ્રથમ ટાંકણીના માથા જેવા ટપકા જોવા મળે છે શરૂઆતની અવસ્થામાં. ધીરે ધીરે જે રોગની જે વૃદ્ધિ થાય છે ત્યારે આંખ આકારના, એટલે કે આગળથી જે ત્રાકાકાર, આગળથી ચપટા અને વચ્ચેથી પહોળા એવી રીતના ધબ્બા જોવા મળે છે, અને એનું જે વચ્ચેનું કેન્દ્રબિંદુ હોય છે એ રાખોડી રંગનું હોય છે, અને જે બોર્ડર જે છે એ બ્રાઉન બજારિયા કલરની હોય છે. તો આપણે સંકલિત રોગ વ્યવસ્થાપનની જે ખાસ કરીને જે રાજના ડાંગરના બ્લાસ્ટમાં જે કરમોડીના વાત કરીએ, તો સૌ પ્રથમ આપણે જે રોગપ્રતિકારક અથવા તો સહનશીલ જે વેરાયટી છે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ જાત જે છે આણંદ અક્ષત સ્વાગત GAR 13 નંબરની, તો આ જે સારી જાતો જે છે એનું બિયારણ તરીકે પસંદગી કરવી જોઈએ. ત્યાર પછી જે રાય જે ચોખાનો જે બ્લાસ્ટ જે પેરણીની રોગકારક ફૂગ છે તે સેઢાની આસપાસ જ્યારે ખળ ઉગી નીકળેલું છે, સેઢા સેઢાની ફરતે જે ઘાસ છે, તો એની ઉપર જ્યારે વાવેતર ખેતરની અંદર જ્યારે ડાંગર ન હોય ત્યારે તેની ઉપર ત્યાં જઈને રહે છે અને એની જીવનચક્ર શરૂ રાખે છે. તો આપણે જે સેઢા ફરતે જે ઘાસ છે એનો આપણે નાશ કરવો જોઈએ. ત્યારબાદ આ જે ફૂગ છે એ બીજજન્ય ફૂગ છે, તો બીજજન્ય ફૂગ હોવાથી આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે કાર્બિનડેમઝી નામની ફૂગનાશકનો 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામના દરથી આપણે એનું બીજ માવજત આપશું. અને આ જે ડાંગરનું જે બ્લાસ્ટ છે કરમોડી છે એ ડાંગરની દરેક અવસ્થાએ આવે છે. ડાંગરના પાન રૂપે પાનના ટપકા પણ આવે છે, પછી ગાંઠ પર બ્લાસ્ટ આવે છે અને નેક બ્લાસ્ટ આવે છે, ઠીક છે, જેને કંટીનો કરમોડી કહે છે. તો સૌથી વધારે જે ઉત્પાદનમાં અસર કરે છે તે કંટીનો કરમોડી છે અવસ્થાએ અસર કરે છે. હવે એકવાર ખેતરની અંદર જ્યારે ડાંગરમાં બ્લાસ્ટ આવી જાય તો હવે આપણે જે રાસાયણિક ફૂગનાશકનો ઉપયોગ કરીએ છીએ તેના માટે ખેડૂત મિત્રો એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ માર્કેટમાં જે રેડીમિક્સ જે ફૂગનાશક મળે છે તેનો 10 ml પ્રતિ 10 લિટરનો આપણે છંટકાવ કરશું. જે પ્રમાણે રોગનો ઉપદ્રવ હોય તો આપણે એનું વ્યવસ્થાપન કરી શકશું. ત્યાર પછી જે બીજો મુખ્ય રોગ જે છે તે આપણે પર્ણછેદનો સુકારો અથવા પર્ણછેદનો કોહવારો, જેને સીધ બ્લાઇટ અથવા સીથ રોટ બંને કહે છે. તો સીધ બ્લાઇટ જે છે પર્ણછેદનો સુકારો એ રાઇઝોક્ટોનિયા નામની ફૂગથી થાય છે, અને પર્ણછેદનો કોહવારો અથવા પર્ણછેદનો સડો એ સેરોક્લેડિયમ નામની ફૂગથી થાય છે. તો આનું આપણે સંકલિત નિયંત્રણ કરવા માટે આપણે જે રાઇઝોક્ટોનિયા નામની ફૂગ છે એ જમીનજન્ય ફૂગ હોવાથી જમીનમાં આપણે ટ્રાયકોડર્મા નામની ફૂગનું આપણે 1.5 કિલો ટ્રાયકોડર્મા સાથે 500 કિલોગ્રામ લીંબોળીનો ખોળ અથવા દિવેલીનો ખોળ મિક્સ કરીને વાવેતર સમયે જો ચાસમાં નાખવામાં આવે તો આ રોગથી આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. એકવાર આ રોગ આવી ગયા પછી જો આપણે એનું નિયંત્રણ કરવું હોય તો હેક્ઝાકોનાઝોલ 75% WG નામની ફૂગનાશકનો આપણે એનો છંટકાવ કરવાથી આ રોગનું વ્યવસ્થાપન આપણે કરી શકીએ છીએ. અને આ રોગના વ્યવસ્થાપન માટે ધરવાડિયામાં પણ આપણે માવજત આપી શકીએ છીએ. જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ટ્રાયકોડર્મા નામની જે ફૂગ છે એનું 10 ગ્રામ પ્રતિ લિટરનામાં એના ધરવાડિયા ડુબાડીને 30 મિનિટ રાખીને પછી આપણે જ્યારે ખેતરમાં ટ્રાન્સપ્લાન્ટિંગ કરીએ તો આ રોગનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ.
0: જી સર, ખૂબ જ માર્ગદર્શક માહિતી આપે આપી. હવે કપાસના પાકની આપણે વાત કરીએ તો કપાસના જે પાક હોય છે તેના મૂળમાં પણ ઘણી વખત સડો જોવા મળતો હોય છે, ક્યારેક ક્યારેક સુકારાના પણ લક્ષણો જોવા મળતા હોય છે, તો તે ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રોએ કેવી રીતે સંકલિત વ્યવસ્થાપન કરવું જોઈએ તે સંબંધિત પણ માર્ગદર્શન આપશો.
1: જી ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન છે. કારણ કે કપાસનું આ વખતે ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થયેલું છે કપાસમાં, અને કપાસમાં જે આપણે વાત કરી કે જે મહત્વના જે જિલ્લા છે સુરેન્દ્રનગર, રાજકોટમાં અને એ બાજુ જે વિસ્તાર છે એમાં કપાસનું સૌથી વધારે વાવેતર થયેલું છે. તો કપાસમાં જ્યારે મુખ્યત્વે જે રોગ છે એ મૂળનો સડો અને સુકારો, આ બે મુખ્ય જે રોગ છે. તો જે કપાસમાં જે સુકારો જે રોગ છે એ ફ્યુઝેરિયમ નામની ફૂગથી થાય છે, અને મૂળનો સડો છે એ રાઇઝોક્ટોનિયા નામની ફૂગથી

0: થાય છે. આ બંનેના લક્ષણની આપણે વાત કરીએ તો આપણે ખેતરમાં દૂરથી જ પણ આપણે આ લક્ષણો દર્શાવી છે કે જો ખેતરની અંદર એક વર્તુળાકારનો વર્તુળાકારના આકારમાં જો સુકારો હોય તો એનાથી થાય છે. અને પછી આપણે કોઈ પણ છૂટાછવાયા ખેતરની અંદર સુકાતા હોય તો સમજી લેવાનું કે આ સુકારો છે. અને આગળથી કીધું કે વર્તુળાકાર છે તે મૂળનો સડો છે. તો મૂળનો સડો જનરલી જે રેતાળ જમીન છે એની અંદર જોવા વધારે આનો ઉપદ્રવ જોવા મળે છે. અને જે સુકારાનો પ્રશ્ન જે છે એ મધ્યમ કાળી જમીનમાં વધારે જોવા મળે છે. તો આપણે બીજા આપણે લક્ષણો જોઈએ કે કઈ રીતના એને આપણે ઓળખી શકીએ. તો આપણે એને ખેતરની અંદર જ્યારે જો મૂળનો સડો હશે અને આપણે ખેતરમાંથી ઉપાડશું તો ત્યાંથી થડ પાસેથી તૂટી જશે અને જે મૂળિયું છે એ જમીનની અંદર રહેશે, તમારા હાથમાં ડાયરેક્ટ છોડ આવી જશે. એ આ મૂળનો સડો છે. હવે આપણે સુકારાની વાત કરીએ તો સુકારાને આપણે સરળતાથી એને ઉખાડી શકતા નથી. અને જ્યારે સુકારાની રોગ આવ્યો હોય ત્યારે એને વચ્ચેથી કપાસની જે સાઠી છે એને ફાડીને જોઈએ તો અંદરની રસવાહિની જે છે એકદમ બદામી અથવા કાળા રંગની થઈ ગયેલી હોય છે. તો આ એના લક્ષણો છે. તો આ બંને રોગોના સંકલિત વ્યવસ્થાપન માટે આપણે વાત કરીએ તો જ્યારે વાવેતર સમયે જ વાવણી સમયે જ ચાસમાં ટ્રાયકોડરમાં વિરીડી અથવા ટ્રાયકોડરમાં હર્જીનમ જૈવિક ફૂગનાશક જે છે એનો 2.5 કિલોગ્રામને 500 કિલોગ્રામ નીમ કેક અથવા કેસ્ટર કેક સાથે મિક્સ કરીને આપણે ચાસમાં જ આપી દઈએ તો આ રોગને નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યારબાદ જમીનજન્ય રોગ હોવાથી આને પાક લાંબા ગાળાની પાકની ફેરબદલી કરવી, આંતરપાક તરીકે મગ, મઠ અથવા અડદનું વાવેતર કરવું, જરૂરિયાત મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું. અને જ્યારે હવે જે લાસ્ટ ઓપ્શન રહે છે કે રાસાયણિક, તો રાસાયણિક ફૂગનાશક તરીકે જ્યારે ખેતરમાં આવી જાય હવે એને આગળ વધતો અટકાવવા માટે આપણે કાર્બેનેઝિમ અથવા પ્રોપિકોનાઝોલ નામની ફૂગનાશકનું એના થળીએ અથવા થળીએ મૂળ પાસે જાય એ ઉતરી જાય એ રીતના આપણે રેડવું, જેથી આપણે એનું આગળ જતો અટકાવી શકીએ છીએ.
1: જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપે આપી. મયુર સર ખૂબ સરસ મહત્વની માહિતી વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે. આવો વધુ માહિતી પ્રાપ્ત કરીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે કપાસ નમનમાં જે વિવિધ પ્રકારના જે રોગોનું જે લક્ષણો જોવા મળતા હોય છે તેના માટે નિવારણ માટે કયા ઉપાયો કરવા જોઈએ. હવે આગળ વાત કરીએ મગફળીના પાકોની. તો મગફળીમાં પણ ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો તેને નિવારવા માટે અમારા ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં લેવા જોઈએ, તો તે વિશે પણ માહિતી આપશો.
0: જી ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન છે. આ વખતે મગફળીનું પણ કપાસ પછી મગફળીનું સૌથી વધારે તેલીબિયા પાકમાં વાવેતર થયેલું છે. અને મગફળી ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજિયનમાં આપણે જે જૂનાગઢ જિલ્લામાં છે સૌથી વધારે વાવેતર થયેલું છે. તો મગફળીમાં મુખ્યત્વે જે મુખ્ય રોગોનો જે પ્રશ્ન છે એ કાળી ફૂગ, સફેદ ફૂગ, ત્યાર પછી ગેરું, પાનના ટપકા અને લોહ તત્વની ઉણપવાળો જે છે આયરનની ડેફિશિયન્સીનો જે છે આ રીતના અલગ અલગ રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે પાનના ટપકાની વાત કરીએ તો બે ટપકા અવસ્થામાં આવે છે. એક એ કહેવાય છે કે આગોતરા ટપકા અને એક પાછોતરા ટપકા, અર્લી લીફ સ્પોટ અને લેટ લીફ સ્પોટ. આગોતરા ટપકા શરૂઆતની અવસ્થામાં જ આવે છે, જે બદામી રંગના ટપકા હોય છે, એની ફરતે પીળા કલરની બોર્ડર હોય છે, તો આપણે એને સરળતાથી ઓળખી શકીએ છીએ. લેટ લીફ સ્પોટ જે કહીએ છીએ કે પાછોતરા ટપકા, આ જે છે એ આપણે ફૂલ અવસ્થા પછી આનો ઉપદ્રવ જોવા મળે છે. પણ આમાં કાળા રંગના ટપકા હોય છે, વધુ ડાર્ક કાળા રંગના ટપકા હોય છે અને એની ફરતે કોઈ પણ પ્રકારની પીળા રંગની રિંગ આવેલી હોતી નથી. અને આ રોગના નિયંત્રણ માટે આપણે વાત કરીએ તો હેક્ઝાકોનાઝોલ અથવા પ્રોપિકોનાઝોલ નામની ફૂગનાશકનો આવ્યા પછી છંટકાવ કરી શકીએ છીએ. પરંતુ શરૂઆતમાં જ આપણે અવસ્થામાં આપણે સંકલિત વ્યવસ્થાપન કરવું હોય તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી જાત ગુજરાત જૂનાગઢ 35 નંબર અને ગુજરાત જૂનાગઢ 40 નંબરની જે સહનશીલ જાત છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ તો આ જે રોગનું પ્રમાણ છે આપણે વ્યવસ્થાપન કરી શકીએ છીએ. અને આ રોગના વધુ ઉપદ્રવ અટકાવવા માટે આપણે જે જરૂરિયાત મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તેના સિવાય જે મુખ્ય અને અત્યારે વર્તમાન જે પ્રશ્ન છે એ કે કાળી ફૂગનો છે. કાળી ફૂગને ખેડૂત મિત્રો સૂકો પણ કહે છે અને વૈજ્ઞાનિક ભાષામાં કોલારોટ કહે છે, જે એસ્પરજિલસ નાઇઝર નામની ફૂગથી થાય છે. તો આ જે ફૂગ છે એ બે તબક્કામાં થાય છે, જ્યારે જમીનની અંદર જ એનો સડો લાગી જાય જેને પ્રી ઇમર્જન્સ કહેવાય છે અને જમીનની બહાર ઉગ્યા પછી જે પોસ્ટ ઇમર્જન કહીએ છીએ. તો બંને અવસ્થામાં આનું લક્ષણો જોવા મળે છે. તો આ જમીનની બહાર જ્યારે પોસ્ટ ઇમર્જન્સની વાત કરીએ તો જે છોડ છે છોડના કોલા રિજન

0: કે થડ પાસે કાળા કલરની ફૂગ લાગી જાય છે અને ત્યાંથી જે છે એનું સડવાનું અથવા કોહવાનું શરૂ થાય છે, એટલે જે છોડ છે આખે આખો ઢળી જાય છે. એકવાર છોડનું આ ઢળી ગયાને આ છોડનું મૃત્યુ થઈ ગયું તો પછી કોઈ પણ ફૂગનાશકથી આનું આપણે વ્યવસ્થાપન કરી શકતા નથી. તેના માટે જ આપણે પહેલેથી જ ધ્યાન રાખવું જોઈએ કે આ જે ફૂગજન્ય રોગ છે એ મગફળીના બીજથી ફેલાય છે. તો આપણે આ બીજને કાર્બોક્સિન પ્લસ થાયરામ નામની જે ફૂગ આવે છે, ફૂગનાશક આવે છે માર્કેટમાં, એનું 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામના રેટથી આપણે એનું બીજ માવજત આપશું તો આપણે આ રોગનું વ્યવસ્થાપન કરી શકશું. ત્યાર ઉપરાંત આપણે જો આપણે સૂક્ષ્મ જીવાણુ આધારિત નિયંત્રણની વાત કરીએ તો ટ્રાઇકોડર્મા પ્લસ સ્યુડોમોનાસ બંનેનું આપણે મિશ્ર કરી અને જમીનમાં પાયામાં આપણે નાખવામાં બેઠું 2.5 કિલોગ્રામ ટ્રાઇકોડર્મા અને 500 કિલોગ્રામ લીંબોળીનો ખોળ અથવા દિવેલીનો ખોળ મિક્સ કરીને પાયામાં નાખવામાં આવે તો પણ આપણે એનું એક અસરકારક વ્યવસ્થાપન કરી શકીએ છીએ. તદુપરાંત આની જે સહનશીલ જાત છે એની વાત કરીએ તો આગળ આપણે વાત કરી ગુજરાત જૂનાગઢ 35 નંબર અને ગુજરાત જૂનાગઢ 40 નંબરની જે જાત છે એનામાં એ આપણે વાવેતરમાં આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી સફેદ ફૂગનો જે એક ખાસ પ્રશ્ન રહે છે કે સફેદ ફૂગમાં સફેદ રંગની ફૂગ રૂવાટી સફેદ રૂવાટી જેવી ફૂગ થડ પાસે લાગી જાય છે અને જ્યારે એમાં મગફળીના ડોડવા બંધાઈ ગયા હોય તો ડોડવા પણ એકદમ કાળા પડી જાય છે, ખોખલા થઈ જાય છે અને અંદર દાણા જુઓ તો એકદમ દાણા ચીમડાયેલા હોય છે. તો આના અસરકારક વ્યવસ્થાપન માટે આપણે ટ્રાઇકોડર્મા નામની ફૂગનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેમ આગળ દર્શાવેલા ડોઝ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને વેરાયટી જે આપણે જાતની વાત કરીએ તેમાં પણ આ જ સેમ વેરાયટી ગુજરાત જૂનાગઢ 35 નંબર અને ગુજરાત જૂનાગઢ 40 નંબરની જાત સહનશીલ જાત છે, તેનું વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ. અને જે લાસ્ટ આ જે છેલ્લો રોગ જે છે અત્યારે મુખ્ય પ્રશ્ન જે છે માંડવી પીળી પડી જાય છે, ખેડૂત એમ કે પીળી પડી ગઈ છે માંડવી વધુ પડતો વરસાદ. અને બીજું એક એનું મુખ્ય કારણ છે લોહ તત્વની ઉણપ, જેને આપણે આયરન ડેફિશિયન્સી કહીએ છીએ. તો એના વ્યવસ્થાપન માટે એક સચોટ અને સારો એક વ્યવસ્થાપનનો ઉપયોગ કે જે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ ખેડૂત મિત્રો, તો એના માટે આપણે હીરાકસી મળે છે જેને ફેરસ સલ્ફેટ 19% કહેવાય છે. હીરાકસી જે 100 ગ્રામ લેવાની છે એની સાથે લીંબુના ફૂલ જે આપણે અમારા બજારમાં મળે છે જે સાઇટ્રિક એસિડ કહેવાય છે એ 10-15 ગ્રામ લેવાના છે. આ બંનેને આપણે 10 લિટર પાણીમાં વ્યવસ્થિત ઉગાડીને જો આપણે છંટકાવ કરશું તો આપણે જે માંડવીની જે પીળી પડી ગઈ છે જે લોહ તત્વની ઉણપ છે તેને આપણે વ્યવસ્થાપન કરી શકીએ છીએ.
1: જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપી. આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો?
0: જી, જ્યારે આપણે વાવેતર કરવાનું હોય છે ત્યારે ખાસ કરીને આપણે સંકલિત રોગ વ્યવસ્થાપન ઉપર વધારે આપણે ધ્યાન રાખીએ તો આપણે રોગ આગળ જતા રોગને અટકાવી શકીએ છીએ. સંકલિત વ્યવસ્થામાં સૌ પ્રથમ જે આપણે વાત કરીએ કે તંદુરસ્ત અને હેલ્ધી સીડ્સ આપણે યુઝ કરવા જોઈએ અને સર્ટિફાઈડ સીડનો આગ્રહ વધારે રાખવો જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે રોગ પ્રતિકારક જાત અથવા સહનશીલ જાત જે છે એનો આપણે ઉપયોગ કરશું વાવેતરમાં તો એનું સારું એવું આપણે રોગ અટકાવી શકીએ છીએ. અને જે ફૂગનાશક જે છે CIBRC અને યુનિવર્સિટીની જે ભલામણ છે ફૂગનાશકો એનો જ આપણે જે રોગ સામે રક્ષણ આપે છે તે જ ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે સંકલિત વ્યવસ્થાપનથી એક ટકાઉ, એક ગુણવત્તાસભર અને એક સચોટ નિયંત્રણ આપણે રોગનું કરી શકશું.
1: મયુર સર, આપ ડેડી કિનારના સ્ટુડિયોમાં પધાર્યા, દર્શક મિત્રોને વિષય સંબંધિત ખૂબ સરસ મહત્વની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરશો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88.

9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

દોસ્તું, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: ડાયરી
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રનું વાંચન કરીએ છીએ, સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512966688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે નિધિ. નિધિપે આપણને ફરમાઈશ કરી છે સોંગ દર્શન કરવા ગયા તા. ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે અને આ મહામેળો પૂર્ણ થયાને હવે એક જ દિવસ થયો છે, છતાં પણ બધાના મનમાંથી એ મા અંબેના એ દર્શનની અને માહોલ હજુ બી એવો ને એવો જ રહ્યો છે, ક્યાંય ગયો નથી. અંબાજીની વાત કરીએ ત્યાં જ્યારે બી મા અંબાનું નામ આવે એટલે આપણું મન એ આનંદથી ઝૂમવા લાગે. આપણે એવા જિલ્લામાં રહીએ છીએ કે જ્યાં માનું હૃદય વસે છે, એટલે આપણું હૃદય તો મોટું હોવાનું જ ને. તો નિધિભાઈ આપણને ફરમાઈશ કરી છે દર્શન કરવા ગયા તા, અંબાજી ફરવા ગયા તા, જે જિગ્નેશ રાજના અવાજમાં ગવાયેલું સોંગ છે. બહુ ફેમસ થયું છે આ ગીત હમણાં, અને ભાદરવી પૂનમ વખતે તો તમે જાઓ ને તો આ જ ગીત તમને સાંભળવા મળે. તો ચાલો સાંભળીએ બધાના મોઢે ચડી ગયેલું આ સોંગ.

આપણા બીજા ફરમાઈશ કરતા છે ધ્રુવી. ધ્રુવીએ પણ આપણને ફરમાઈશ કરી છે ભાદરવી પૂનમને લઈને અંબા રમવા આવે. અંબા રમવા આવે હમણાં જ આવેલું લેટેસ્ટ સોંગ છે અને આ સોંગની અંદર ગુજરાતની ચાર જે ફેમસ આપણી હિરોઈનો છે એની અંદર રીવા રાજ, શ્રદ્ધા ડાંગર, મોલાલ ગજ્જર અને નેત્રી ત્રિવેદી એમનો સમાવેશ થાય છે અને આ સોંગ એ માં અંબા ઉપર બનાવવામાં આવેલું છે. નવરાત્રી નજીકમાં જ છે એટલે ગુજરાતીઓને 2-3 મહિના પહેલાં જ પગ થનગનવા લાગે અને ગરબા મગજમાં ચાલવા લાગે. તો ધ્રુવી આપણને ફરમાઈશ કરી છે અંબા રમવા આવે આ સોંગની, તો ચાલો સાંભળીએ ધ્રુવીની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મિહિર. મિહિરે આપણને ફરમાઈશ કરી છે જબ જીદ પે આ ગઈ પાર્વતી. આ સોંગ હમણાં બહુ જ ફેમસ થયું છે અને જેટલું આ સોંગ ફેમસ થયું છે એટલું જ ફેમસ થયું છે આ મૂવી. આ મૂવી હનુમાન અંશ છે જે હમણાં જ લેટેસ્ટમાં આવેલું છે અને આ મૂવી બનાવવામાં આવેલું છે નીમ કરોલી બાબાના જીવન ઉપર, કે જે ઉત્તરાખંડની અંદર બહુ ફેમસ છે. એમનો પ્રભાવ, એમના ચમત્કાર એ ઘણી બધી વર્ષોથી લોકો એમને માને છે. તો મિહિરે આપણને આ ફરમાઈશ કરી છે આ હનુમાન અંશ મૂવીના ગીત જબ જીત પે આ ગઈ પાર્વતી. અને આ ગીતની અંદર બેઝિકલી પાર્વતી અને શિવના પ્રેમ વિશે દર્શાવ્યું છે કે જ્યારે એક સ્ત્રી પોતાના પ્રેમને લઈને જીદ ઉપર આવી જાય છે ત્યારે એ પોતાના પ્રિય પાત્રને પામીને જ રહે છે. તો ચાલો સાંભળીએ મિહિરની ફરમાઈશ.

સબ કહેતે. આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે ધ્રુવલ. ધ્રુવલ એ પાલનપુરની રહેવાસી છે અને આપણી જીડી મોદી કોલેજ વિદ્યા સંકુલના વિદ્યાર્થીની છે. તેઓ આનંદનગર વિસ્તારમાં રહે છે અને તેમને ફરમાઈશ કરી છે લવની ભવાઈ મૂવીના સોંગ વાલમ આવો ને. ધ્રુવલ આ મારું બી ફેવરેટ સોંગ છે અને આ મૂવી બી મારું ફેવરેટ છે. જ્યારે બી મારું મૂડ ઓફ હોય અને મને કોઈ સારું મૂવી જોવાની ઈચ્છા થાય ને ત્યારે હું લવની ભવાઈ મૂવી જોઈ જ લઉં છું. આ મૂવી મેં બહુ વખત જોયું છે અને હજી બી મને એવું થાય છે કે આ મૂવી હું જેટલી વખત જોઉં એટલી વખત હું છું અને કદાચ મારું આરજે બનવાનું જે પેશન છે ને એ બી મને આ મૂવીમાંથી જ મળેલું છે. તો ચાલો સાંભળીએ ધ્રુવલની ફરમાઈશ.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો મારો શો સોંગ્સ મહેફિલ. આજે હું તમને ફરીથી એક એવી સફર પર લઈ જવાની છું, એવા ગીતોની સફર જે સમયના ચક્રમાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે, અથવા તો આપણને સમય નથી મળતો કે આપણે એ જૂના ગીતો, એ જે આપણને ક્યાંક મનમાં શાંતિ આપતા હતા, અને એવી ટ્યુન જે આપણને કચાશ બિલકુલ ના લાગે, હા, મન મોહી લે અને આપણને એવું થાય કે બીજી વાર ફરી સાંભળી લઈએ, એવા ગીતો તમારી માટે લઈને આવી ગઈ છું. એવા ગીતો જે ક્યાં ખોવાઈ ખોવાઈ ગયા છે, હા, એ ફરીથી તમારી માટે શોધીને લાવી છે આરજે અંજલી ઓન્લી ઓન રેડિયો પાલનપુર પર. અને સ્ટાર્ટિંગમાં જે ટ્યુન મેં ગાઈ ને, એટલે કે જે ગીતની શરૂઆત મેં કરી ને, એ ગીત વિરાસત મૂવીનું છે. કોને નથી જોયું? જેમને નથી જોયું એમને અનિલ કપૂરની એક બેસ્ટ મૂવી મિસ કરી છે. હા, અનિલ કપૂર છે જેમાં અમરીશ પુરીજી છે, જેમાં તબ્બુ છે, તો આવા મસ્ત મસ્ત કલાકારોની આ મૂવી એકવાર જરૂરથી જોઈ લેવી જોઈએ. જેવું નામ છે એવી જ ફિલ્મની આ સ્ટોરી છે. પ્રિયદર્શન જેમના ડાયરેક્ટર છે, મ્યુઝિક જેમને આપ્યું છે અનુ મલિક, જેમને લિરિક્સ લખ્યા છે એટલે કે આ સોંગના જાવેદ અખ્તરજી, જેમને ગાયું છે, જેમનો અવાજ આમાં છે કે એસ ચિત્રાજી. તો ચાલો, હવે સોંગની વાત થઈ ગઈ છે તો એ સોંગને આપણે સાંભળી લઈએ. આજનું ફર્સ્ટ સોંગ, લેટ્સ પ્લે.

સોંગ આવ્યું હતું અને એ સોંગે એટલી હલચલ મચાવી, એટલે કે એવું હતું ને કે એ સમયમાં એ સોંગ ઘણી જગ્યાએ વાગતું હતું, રિક્ષાઓમાં, બસોમાં, અને હા આપણા ટીવીમાં તો, અને હા આપણા ટીવીમાં તો જરૂર વાગતું હતું. એ સોંગ હતું અક્ષય કુમારજીનું, ગોરે ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા. મને એવું લાગે છે કે આ ચશ્મા પહેરવાની શરૂઆત જે વધી ગઈ ને, એટલે કે એકદમથી, તો એ આ સોંગને થોડો ઘણો અંશે આનો પણ આભાર માનવો જોઈએ. હા, ગોરે ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા, એટલે ઓબ્વિયસ છે કે આપણે પણ એકવાર ટ્રાય કરી લઈએ કે ચાલો ને ચશ્મા, મસ્ત જ લાગશે. પરંતુ આ જે મૂવીમાં આ સોંગ આવ્યું હતું, એ મૂવીનું નામ હતું સુહાગ. મૂવીમાં હીરો છે અક્ષય કુમાર, વન એન્ડ ઓનલી અક્ષય કુમાર એન્ડ નગમાજી, જેમણે આ સોંગમાં મ્યુઝિક આપ્યું છે એટલે કે આનંદ મિલિંદ, લિરિક્સ જેમણે લખ્યા છે સમીરજી, અને જેમણે ગાયું છે એટલે જે બે મસ્ત સિંગરોનો અવાજ આમાં છે એટલે કે ઉદિત નારાયણજી અને અલકા યાજ્ઞિકજી. આ મૂવી સુહાગ મૂવીનું આ ઓરિજિનલ ટ્રેક છે ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા, જેનું સેકન્ડ વર્ઝન પણ આવેલું છે. યસ, એવા ઘણા બધા સોંગ્સ છે જે જૂની ફિલ્મોમાં હતા અને આજે ફરીથી એના રિમિક્સ કરીને ધૂમ તો મચાવે છે, પરંતુ જે મજા ઓરિજિનલ ઓજીમાં છે એ મજા રિમિક્સમાં આવે છે કે નહીં એ તમારે જણાવવાનું છે. પરંતુ હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ.

હવે આ સોંગ ભાગે જેવું હશે કે જેમને સાંભળ્યું નહીં હોય, કેમ કે હમણાં પણ આ સોંગ ફરી એકવાર સંભળાવવામાં આવે તો આખું સોંગ સાંભળ્યા વગર તમે ત્યાંથી ઊભા ના થાઓ. આ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ફિર તેરી કહાની યાદ આઈ, અને આ મૂવીમાં જેમને સંગીત આપ્યું છે એટલે કે આ સોંગ પર સ્પેસિફિક જેમને સંગીત આપ્યું છે એટલે કે અનુ મલિક, સિંગર જેમને ગાયું છે જેમનો અવાજ આમાં છે કુમાર શાનુજી. કુમાર શાનુજી ઇઝ અ વન ઓફ ધ સિંગર કે જેમના ઘણા બધા એવા સોંગ્સ છે જે ઘણા બધા હિટ ગયા છે, અને આજે પણ જ્યારે કુમાર શાનુજીના સોંગ વાગે એટલે એવા ઘણા બધા એમના ફેન્સ છે એટલે આજે પણ એમને ફરીથી એમને સાંભળવા હોય. હમણાં રિસેન્ટ એક મૂવી આવ્યું હતું દમ લગા કે હૈશા, અને એમાં પણ ફરીથી એ જ ઝોનરમાં એટલે કે લાગે ને કે યાર ઓલ્ડ સોંગ વાગ્યું હોય એવું એકાદ સોંગ આ મૂવીમાં પણ એમને ગાયું હતું. સિમલ કે દિલ કો લગા દર્દ જરા સા, જીને લગા હે જિસે ઇશ્ક ને મારા. એટલે આમાં લિરિક્સમાં થોડું આગળ પાછળ હોઈ શકે, પરંતુ આ સોંગનું મ્યુઝિક એવું જ લાગે કે હા તમે ફરીથી કોઈ ઓલ્ડ મૂવી જોઈ રહ્યા છો, અને એટલું જ મસ્ત પણ લાગે. તો આ જે સોંગની હું વાત કરી રહી છું એમાં જે લિરિક્સ જેમને લખ્યા છે એ કાતિલ સફાઈજીએ લખ્યા છે, અને આ મૂવીમાં જે હીરો અને હિરોઈન છે રાહુલ રોય એન્ડ પૂજા ભટ્ટ. આ સોંગની વાત તો આપણે કરી લીધી, આ સોંગ ફરીથી આપણને યાદ પણ આવી ગયું છે, તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી પણ લઈએ. લેટ્સ પ્લે અવર થર્ડ સોંગ.

चोरी चोरी फिर दिल नी कहा पर हाँ શું કહ્યું એ તમારે આગળ સાંભળવાનું છે આ સોંગમાં. હું હવે એવું વિચારું છું કે હું તમારી માટે જે સોંગ્સ લઈને આવી છું એના વિશે હું તમને હમણાં જ કહી દઉં, અને બેક ટુ બેક આપણે બે મસ્ત મજાના સોંગ સાંભળીએ. ફર્સ્ટ જે સોંગ મેં હમણાં થોડુંક ગાયું, એ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ગરીબ. યસ, અને આ મૂવીમાં જે સ્ટાર છે એટલે કે નેહાજી એન્ડ બોબી દેઓલ, આમાં બહુ એક સુકૂનવાળો જે માહોલ હતો સોંગ્સમાં એ તમને આ સોંગ સાંભળ્યા પછી જરૂરથી લાગશે કે હા, એ સમયમાં આવા પણ સોંગ આવતા હતા. હમણાં જે રિમિક્સ, ડીજે રિમિક્સ અને બહુ ધૂમ ધડાકાવાળા આપણે સોંગ સાંભળીએ છીએ, નો ડાઉટ અમુક સમય માટે આપણને એ પણ ગમે, પરંતુ અમુક સમય માટે આપણને એવું ફીલ થાય કે કાશ કોઈ એવા સોંગ સાંભળીએ જેમાં શાંતિ હોય, લિરિક્સમાં સમજ પણ પડતી હોય. તો એમાંનું એક સોંગ એ આ છે, જેને સાંભળ્યા પછી તમને ફરીથી આ સોંગ સાંભળવાનું મન જરૂરથી થાય. જેમને મ્યુઝિક આપ્યું છે એટલે કે અનુ મલિકજી, સિંગર છે કુમાર શાનુ અને સંજીવનીજી, એન્ડ લિરિક્સ જેમને લખ્યા છે, હા હવે જેમને લિરિક્સ લખ્યા છે આ સોંગના એ બહુ ફેમસ શાયર કહી શકાય એવા રાહત ઇન્દોરી છે. હવે એમને તમે સાંભળ્યા હોય તો એ અલગ જ લેવલની વાત છે, એ પણ એ સારા એવા લેખક થઈ ગયા. હવે હું તમને જે સોંગ વિશે જણાવવાની છું એ સોંગ અને એ મૂવીઝનો એક આખો ઝોનર ચાલતો હતો. હા, એ સમયમાં એવા જ મૂવી આવતા હતા અને મૂવીઝ જોવા પણ ગમે, આમ લિટરલી આમ રિયલ સ્ટોરી લાગે, વધારે આમાં ડીપ પણ ના હોય ને વધારે કોઈ નાટક ડ્રામા કંઈ ના હોય, પરંતુ એ મૂવીઝ બહુ સુંદર લાગતા. અને મોસ્ટલી મને એ મૂવીઝમાં એઝ અ હીરો તુષાર કપૂર જ જોવા મળતા. તો એ મૂવીમાં એક મૂવી એવું હતું, મુઝે કુછ કહેના હૈ. હવે આ મૂવી એટલું ડ્રામેટિક છે અને આ મૂવીમાં એન્ડ સુધી હીરોને કંઈક કહેવું જ હોય છે હિરોઈનને, અને આમાં જે હીરો છે એટલે કે તુષાર કપૂર એન્ડ હિરોઈન છે કરીના કપૂર. સ્ટાર્ટિંગથી તેઓ લોકો મળે છે અને એન્ડિંગ સુધી એને કંઈક કહેવું હોય છે, અને શું કહેવું હોય છે તમે બધા જાણો છો. મુઝે કુછ કહેના હૈ એટલે કે હું તને પ્રેમ કરું છું, અને એ એમને કહેવું હોય છે એન્ડિંગ સુધી, અને નથી કહેતા કેમ કે એમને એવું લાગે છે કે કદાચ હું કહી દઈશ તો આપણી જે ફ્રેન્ડશિપ છે એ તૂટી જશે. સો એટ ધ એન્ડ એ કહે છે, હવે મેં કહી દીધું છે આ મૂવીનું જે સિક્રેટ છે, બટ આ મૂવી બહુ સમય પહેલાં આવી ગઈ છે, દેટ્સ વાય હું તમને કહી શકું છું. આ મૂવી મુઝે કુછ કહેના એનું સોંગ છે, પ્યાર રે દિલ માંગે પ્યાર રે એ સોંગ છે, એન્ડ જેમણે લખ્યું છે સમીરજી, જેમણે ગાયું છે એ વન ઓફ ધ બેસ્ટ સિંગર એટલે કે, એન્ડ મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે અનુ મલિકજી. હવે આ સોંગની વાત થઈ ગઈ છે, આ બંને સોંગ હું તમને બેક ટુ બેક સંભળાવું છું કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ કર્યા વગર. ચાલો એન્જોય કરો બેક ટુ બેક ટુ સોંગ ઓન રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो हाय नमस्कार, वेलकम अगेन माय शो सॉन्ग्स महफिल। जानम देख लो मिट गई दूरियां, मैं यहाँ हूँ। वीर जारा जेमने आ सॉन्ग याद आवी गयु छे, एमने आ मूवी विषे पण याद आवी गयु हशे। मूवी जोवा जेवू छे मूवी, अने एमां पण शाहरुख खान एटले के आपणा बधाना दिलना बेताज बादशाह कही शकाय, एटले के शाहरुख खान देन प्रीति झिंटा, नजाकतवाळी हिरोइन એટલે કે પ્રીતિ ઝિંટા બંને હોય અને મૂવી એટલું સરસ હોય તો મૂવી જોવું જોઈએ। મૂવીમાં ઘણા બધા એવા સોંગ્સ છે જે તમને ગમશે, એમાંનું એક સોંગ એ આ છે કે જાનમ દેખ લો મિટ ગઈ દૂરિયા, મેં યહાં હું યહાં હું યહાં। એમાં બે દેશો વચ્ચેની જે દૂરીઓ છે એની વાત કરવામાં આવી છે। મૂવીમાં જે આ સોંગ જેમણે લખ્યું છે એટલે કે જાવેદ અખ્તરજી, જે બહુ સારા એવા લેખક છે અને ઘણું એવું સારું એમનું લખાણ દરેક મૂવીમાં તમને જોવા મળશે, ઘણી બધી મૂવીઝમાં તમને જોવા મળશે। સિંગર છે ઉદિત નારાયણજી અને મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે મદન મોહનજી। સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો ફરીથી આપણે આજનું આ નેક્સ્ટ સોંગ પ્લે કરી લઈએ।

એ કાવા પ્રકારનું સોંગ છે. અને જ્યારે બીજું સોંગ છે દુ પ્યાર કરને વાલે જંગલ મે ખો ગઈ, હા યસ, આમાં જે ફર્સ્ટ સોંગ મેં જેની વાત કરી કે હમી જબ સે મોહબ્બત હો ગઈ હૈ, એ બોર્ડર ફિલ્મનું છે, અક્ષય ખન્ના અને પૂજા ભટ્ટનું, જેમાં ફિલ્માંકનમાં જે હીરો અને હિરોઈન જોવા મળશે આ સોંગમાં, એ આ બંને છે. હવે બોર્ડર ફિલ્મ જેમને જોઈ હશે એમને ખબર હશે કે એ ફિલ્મ કયા પ્રકારની છે, એનું સ્ટોરી કેવું છે. પરંતુ એમાં જે સોંગ્સ છે એ દરેક હીરો હિરોઈનને લઈને એકાદ સોંગ તમને જોવા મળશે એમાં. એમાંથી અક્ષય ખન્નાજીનું અને પૂજા ભટ્ટજીનું આ સોંગ છે જ્યાં શૂટ કરવામાં આવ્યું છે. એક વિલેજ હોય છે, વિલેજનું આખું જે વાતાવરણ છે એ તમને આ સોંગમાં જોવા મળશે. ધેન એક બીજું જે સોંગ મેં તમને વાત કરી, દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગઈ, હવે આ જે સોંગ છે એમાં ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકર જોવા મળશે. હવે આ બંનેની જે જોડી છે એ સમયમાં ઘણા બેક ટુ બેક મૂવીઝમાં તમને જોવા મળતી હશે. જો તમે જોયા હશે એમના મૂવીઝ તો તમને બેક ટુ બેક ઘણા મૂવીમાં આ બંનેની જોડી જોવા મળતી, કેમ કે એ બંનેની જોડી બહુ હિટ એ વખતે કહેવાતી, અને જે પણ ફિલ્મ આવતી તો એમાં બહુ શૂટ પણ થતા બંને એકબીજા સાથે. સો એમાંનું એક મૂવી જંગલ 2000 અને ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકરનું આ દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગયે, સોનુ નિગમ એન્ડ સુનિધિ ચૌહાણે જે આ સોંગ ગાયું છે. તો હવે આ સોંગની વાત થઈ ગઈ છે, બેક ટુ બેક બે સોંગ હું તમને સંભળાવવા જઈ રહી છું કોઈ પણ ડિસ્ટર્બન્સ આપ્યા વગર. યસ, એટલે શું તમને પણ મજા આવે સોંગ સાંભળવાની, એન્ડ તમને લાગે કે હા કોઈએ અમને ડિસ્ટર્બ કર્યા નથી. તો હું આવું છું આ બે સોંગ પછી, ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

हेलो हाय नमस्कार, दिस इज आरजांजलि। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર માય શો સોંગ્સ મહેફિલ। આજે મેં તમને ઘણા બધા એવા સોંગ્સ સંભળાવ્યા જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હતા અને તમે ભૂલી ગયા હતા, અને મેં ફરીથી તમને યાદ અપાવી દીધા। હવે આ સોંગ સાંભળીને તમને કેવું લાગે છે અને મારી આ સોંગની જે રિસર્ચ છે તમને કેવી લાગે છે મને જરૂરથી જણાવજો, અને તમારી પાસે એવા કોઈ સોંગ્સ હોય જેમના વિશે તમને કંઈક ખબર હોય તો મને એ મોકલજો, આપણે જરૂરથી એ શેર કરીશું। નેક્સ્ટ ટાઈમ હું તમારી માટે બીજા સોંગ્સ લઈને આવીશ જે તમે ભૂલી ગયા છો અને જે મારે તમને યાદ કરાવવા છે ફરીથી। તો ક્યાંય જતા નહીં, કેમ કે આપણા શો ચાલુ રહેશે, બેક ટુ બેક અમારા દરેક આરજેના શો અહીંયા આવતા હોય છે, પરંતુ આજે તમે આખો દિવસ મને સાંભળવાના છો। તો મળતા રહીએ, મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95.

12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.